સુપ્રભાત. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. આજે સોમવાર, અષાઢ દિનાંક 29, શક સંવત 1948, એટલે કે 20 જુલાઈ 2026. અત્યારે સવારના 5:58 થઈ ગઈ છે. અમારી આ પ્રાતકાલીન સભામાં આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત છે. સકલ વિશ્વનું શુભ કલ્યાણ થાઓ તે વિશ્વને અંતકરણની પ્રાર્થના સાથે શરૂ કરીએ આજની પ્રસારણ યાત્રા. પ્રારંભ કરીએ છીએ મંગલ ધ્વનિથી.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 6 વાગે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી.

સંગીત જ્યારે ભક્તિ સાથે જોડાય છે ત્યારે તે માત્ર કાનને જ નહીં પરંતુ આત્માને પણ સ્પર્શી જાય છે. કાર્યક્રમના સાંભળીએ પિંગળની આ ભક્તિ રચના ગણપતરામ સાધુના સ્વર.

કાર્યક્રમમાં હમણાં જ આપે સાંભળી કબીરની ભક્તિ રચનો હસન ઇસ્માઇલ સોલંકીના સ્વર હતા. કાર્યક્રમના અંતે સાંભળી દેવાયત પંડિતની આ રચના મયુર કંજારિયાના સ્વર.

પ્રાર્થનાના સ્વર જ્યારે હૃદયમાંથી નીકળે છે ત્યારે તે સીધા પરમાત્માના ચરણોમાં પહોંચે છે. કાર્યક્રમના અંતે આપે દેવાયત પંડિતની ભક્તિ રચના મયુર કંજારિયાના સ્વરમાં સાંભળી. આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત કરીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અમારો હવે પછીનો કાર્યક્રમ અમૃતધારા બસ થોડી જ ક્ષણોમાં.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે અમૃતધારા. આજનો વિષય છે વૈદિક વાંગ્મય. વક્તા શાસ્ત્રી હસમુખલાલ શાસ્ત્રી.
1: વૈદિક વાંગ્મય. ઓમ શ્રી વેદ નારાયણાય નમો નમઃ. વિદ ધાતુ પરથી વેદ શબ્દની ઉત્પત્તિ છે, જેના દ્વારા યથાર્થ તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય તેને વેદ કહેવાય છે. સર્વમ વેદાત પ્રસિદ્ધતિ, આ સ્મૃતિવાક્ય પ્રમાણે બધા જ દર્શનશાસ્ત્રની ઉત્પત્તિ વેદમાંથી થયેલ હોય. વેદ એ જ્ઞાન અને વિજ્ઞાનનો ખજાનો છે. વૈદિક સાહિત્યના સંકલનમાં બે પરંપરા જોવા મળે છે, એક બ્રહ્મ પરંપરા અને બીજી યજ્ઞ પરંપરા. વેદ અપૌરુષેય છે એમાં ભાષા અને ભાવની પૂર્ણતા જોવા મળે છે. અપૂર્ણને પૂર્ણ બનાવવું એ વેદોનો મુખ્ય હેતુ છે. વેદ્યંતે જ્ઞાયંતે ધર્માદિ પુરુષાર્થા ચતુષ્ટયોપાયા અનેન સ વેદઃ. ધર્મ અર્થ કામ અને મોક્ષાદિ ચારેય પદાર્થોનું સમ્યક જ્ઞાન જેના દ્વારા થાય તે જ વેદ છે. યજુર્વેદ પરંપરાના મુખ્ય પ્રવર્તક મહર્ષિ વૈશંપાયન છે. અહીં યજુર્વેદ સંહિતાના એક પ્રસિદ્ધ વૈદિક મંત્રની સમીક્ષા કરીશું. ઓમ ચત્વારી શૃંગા ત્રયો અસ્ય પાદા દ્વે શીર્કે સપ્ત હસ્તાસો અસ્યો ત્રિધા બદ્ધો વૃષભો રોરવીતિ મહોદેવો મર્ત્યાઉં આવ્યેશો. આ મંત્ર યજુર્વેદ સંહિતાના 17મા અધ્યાયની 91મી કંડિકા છે. આ મંત્ર દ્વારા યાજ્ઞિકો અગ્નિપૂજન કરે છે. આ મંત્રમાં વૃષભના રૂપકનું બે રીતે નિરૂપણ કરવામાં આવે છે. એક વૃષભરૂપી યજ્ઞ યજનનું પ્રતિપાદન કરે છે, તો બીજા રૂપકમાં શબ્દશાસ્ત્ર એટલે વ્યાકરણ શાસ્ત્રનું પ્રતિપાદન કરેલ છે. પ્રથમ વૃષભરૂપી યજ્ઞ યજનની વાત કરીએ. ચત્વારી શૃંગા એટલે ચાર શિંગડા, એટલે સોમ યજ્ઞના ચાર હોતાઓ બ્રહ્મા, ઉદ્ગાતા, હોતા અને અધ્વર્યુ. ત્રય પાદા ત્રણ પગ એટલે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. દ્વે શીર્ષે બે માથા હવિર્ધાન અને પ્રવર્ગ્ય, જેમનું મસ્તક હવિર્ધાન અને ગ્રીવા પ્રવર્ગ્ય છે. શિર એવાસ્ય હવિર્ધાનમ ગ્રીવા વૈ યજ્ઞસ્યોપસદ શિર. હવિર્ધાન એટલે હોમવાની વસ્તુઓ અને પ્રવર્ગ્ય એટલે સોમ યજ્ઞની પ્રારંભિક વિધિ. સપ્ત હસ્તા અસ્ય હોમ કરનારા સાત હાથ અથવા સાત છંદો સાત હાથ સમાન છે. ત્રિધા બદ્ધ પ્રાતકાળ, મધ્યાહનકાળ અને સાયંકાળ એમ ત્રણેય કાળનો સોમરસની આહુતિ સાથે સંબંધ છે. વૃષભો રોરવીતિ મહોદેવો મર્ત્યાં આવેશો. અતિ શબ્દ કરતો આ વૃષભ હિરણ્યગર્ભ સ્તંભ પર્યંતના જેવો જ્ઞાન કાર્ય સમુચ્ચય કરનારા શરીરધારી મનુષ્યો છે. તેમાં રહેલા આ મહાદેવ મનુષ્યનું કલ્યાણ કરે છે. આ યજ્ઞ પુરુષનો ઋષભ એટલે ઉત્તમ સમૃદ્ધ રૂપક છે. હવે આ વૃષભના બીજા રૂપકની વાત કરીએ. બીજું રૂપક શબ્દશાસ્ત્ર એટલે વ્યાકરણ શાસ્ત્રનું પ્રતિપાદન કરે છે. મુખમ વ્યાકરણમ સ્મૃતમ, આ ઉક્તિ પ્રમાણે વ્યાકરણ વેદ પુરુષનું મુખ કહેવાય છે. જેમ મુખ સિવાય શરીરની પુષ્ટિ અશક્ય છે, તેમ વ્યાકરણ સિવાય વેદ પુરુષ સ્વરૂપ શરીરની રક્ષા પણ અસંભવ છે. શબ્દશાસ્ત્ર પ્રમાણે વૃષભનું રૂપક ચત્વારી શૃંગા એટલે જેને નામ ક્રિયા ઉપસર્ગ અને નિપાત એમ ચાર શિંગડા છે. ત્રયો અસ્ય પાદા વર્તમાન ભવિષ્ય અને ભૂતકાળ એમ ત્રણ કાળરૂપી ત્રણ પગ છે. દ્વે શીર્ષે સુપ અને તિંગ એમ સુબંત અને તિગંત બે માથા છે. સુબંત એટલે સાત વિભક્તિના પ્રત્યયો અને તિગંત એટલે ધાતુના પ્રત્યયો. સપ્ત હસ્તાસો અસ્યો સાત હાથ એટલે સાત વિભક્તિઓ. પ્રથમા દ્વિતીય તૃતીય ચતુર્થી પંચમી ષષ્ઠી અને સપ્તમી

0: આ સાત હાથ છે, ત્રિધાબદ્ધ, એકવચન, દ્વિવચન અને બહુવચન, હૃદય, કંઠ અને મસ્તક એમ ત્રણેય સ્થાનોમાં બાંધેલ છે. વૃષભો રોરવીતિ, જે વૃષભ શબ્દો દ્વારા અર્થપૂર વાણીનો ઉચ્ચાર કરે છે. મહોદેવો મર્ત્યાં આવેશો, આ મહાન દેવ અર્થપૂર્ણ વાણી દ્વારા મનુષ્યમાં પ્રવેશ કરીને તેઓની સર્વકામનાઓ પૂર્ણ કરે છે.
1: અમૃતધારામાં આપ સાંભળી રહ્યા હતા વક્તા શાસ્ત્રી હસમુખલાલ શાસ્ત્રીને. વિષય હતો વૈદિક વાંગ્મય. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. 13 ઓગસ્ટ સુધી ચાલનારા સંસદના ચોમાસું સત્રનો આજથી આરંભ. રાજ્યભરમાંથી ઝડપાયેલા નશીલા પદાર્થોનો દહેજની એક કંપનીમાં નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નાશ કરાશે. ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે મહેસાણાના લાછડી ખાતે વન કવચનું લોકાર્પણ અને એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું. અરવલ્લીમાં ગુસ્સી ટોક હેઠળ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ. અને આર્જેન્ટિનાને 1-0 હરાવી સ્પેન ફિફા વર્લ્ડ કપનું ચેમ્પિયન બન્યું. સમાચાર વિગતવાર. સંસદનું ચોમાસું સત્ર આજથી શરૂ થશે. આગામી 13 ઓગસ્ટ સુધી ચાલનારા 25 દિવસના આ સત્રમાં 19 બેઠકો મળશે. સત્ર દરમિયાન ઘણા મહત્વપૂર્ણ વિધેયકો પર ચર્ચા અને પસાર કરવા રજૂ કરાશે. લોકસભામાં આજે સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સંખ્યા સુધારા વિધેયક 2026 પર, જ્યારે રાજ્યસભામાં રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ સુધારા વિધેયક 2026 પર ચર્ચા થશે. આ ઉપરાંત જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા ખરડો, આવકવેરા સુધારા ખરડો, સૂક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા ખરડો 2026 પર પણ ચોમાસું સત્ર દરમિયાન ચર્ચા થવાની શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1-800-1178-00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માયજીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. ભરૂચના દહેજ સ્થિત ભરૂચ એન્વાયરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ખાતે આજે રાજ્યમાં ઝડપાયેલા નશીલા પદાર્થોનું વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મોટા પ્રમાણમાં ઝડપાયેલા નશીલા પદાર્થોનો નાશ કરાશે. સરકારની માર્ગદર્શિકા અનુસાર આ કામગીરી હાથ ધરાશે. ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે મહેસાણાના લાછડી ખાતે વન કવચનું લોકાર્પણ અને એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું. 2 હેક્ટરમાં ફેલાયેલા આ વનમાં 85 પ્રજાતિના 20,000 રોપાઓનું વાવેતર કરી પર્યાવરણ સુરક્ષાનો સંકલ્પ લેવાયો હતો. આ પ્રસંગે શ્રી પટેલે નાગરિકોને માતાના માનમાં 1 વૃક્ષ વાવવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત શ્રી પટેલે બાકરપુર ખાતે 43 લાખના ખર્ચે નવનિર્મિત પશુ ઉપકેન્દ્રનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે ગ્રામીણ વિકાસ અને પશુપાલકોની સમૃદ્ધિ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું. અરવલ્લી જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગુસ્સી ટોક કાયદા હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ધનસુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના આધારે સંગઠિત રીતે વિદેશી દારૂનો સંગ્રહ અને વેચાણ કરતી ટોળકીના 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓ સામે કુલ 8 ગુના નોંધાયેલા હોવાનું અરવલ્લીના DSP DP વાઘેલાએ જણાવ્યું હતું.
1: 8 આરોપીઓ વિરુદ્ધ ગુજસી ટોક એક્ટ 2015 નીચે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આ જે સંગઠિત ગુના આચરતી ટોળકી છે એ પોતાના નાણાકીય લાભ માટે થઈ ભારતીય બનાવટનો જે ઇંગ્લિશ દારૂ છે તેની ગેરકાયદેસર રીતે પરિવહન કરી, હેરફેર કરી, વેચાણ કરી સંગ્રહ કરવાની વૃત્તિવાળા છે.
0: નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં જાનકી આશ્રમ ખાતે સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં એક પેડ માકે નામ અંતર્ગત 100થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું. સાંસદ મનસુખ વસાવા દ્વારા લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા અપીલ કરવામાં આવી.
2: વનસૃષ્ટિ બચાવવા માટેના સતત અભિયાન ચાલે છે અને આદિવાસી વિસ્તાર માટે પણ કહેવાય છે કે 1 સિક્કાની 2 બાજુની જેમ આદિવાસી છે તો વનસૃષ્ટિ છે, વૃક્ષો છે, વૃક્ષો છે તો આદિવાસી છે. તો આદિવાસી સમાજે પણ વૃક્ષોની જાળવણી કરી નવા વૃક્ષો ઉગાડવા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે માકે નામ એક વૃક્ષ વાવવાનું એક અભિયાન સમગ્ર દેશમાં અપીલ કરી છે. તો એના ભાગરૂપ ડેડિયાપાડા તાલુકાના જાનકી આશ્રમમાં આ એક અમારો પાર્ટીનો કાર્યક્રમ છે. એની સાથે સાથે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ આવ્યો છે.
0: આણંદ ખાતે કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય હેઠળની સંસ્થા ICERના મહાનિદેશક ડોક્ટર

0: એમએલ જાટ અને સંસ્થાના નિર્દેશક ડોક્ટર મનીષ દાસે દેશભરમાંથી આવેલા ઔષધીય પાક પ્રોસેસિંગ અને ઇનોવેશન કરતા ખેડૂતો સાથે સંવાદ કર્યો. ઔષધિ પાકોનું વાવેતરમાં વધારો કરવા આઈસીએ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું ડોક્ટર એમએલ જાટે જણાવ્યું હતું.
1: करके इतना अच्छा महसूस हो रहा है क्योंकि ये लोग जिस तरीके से बहुत सारे किसानों को जोड़ के और मेडिसिनल एरोमेटिक प्लांट की खेती को बढ़ावा दे रहे हैं, ट्राइबल फार्मर्स के साथ में जुड़ के काम कर रहे हैं, उनकी जीविका के साथ में ही बाकी लोगों का स्वास्थ्य के लिए जो काम कर रहे हैं, ये काफी सराहनीय है.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABHDને ફોલો કરશો. ગુજરાત એટીએસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા દેશ વિરોધી કાવતરાના કેસમાં વધુ 5 આરોપીની ધરપકડ કરી છે. એટીએસના જણાવ્યા મુજબ ઝડપાયેલા આરોપીઓમાં 2 યુવક ભરૂચ સ્થિત દારૂલ ઉલુમ માટલીવાલા મદ્રેસા સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે. એટીએસના જણાવ્યા મુજબ બંને મદ્રેસામાં અભ્યાસ કરતા હતા અને તેમની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે. યુએપીએ હેઠળ નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન એટીએસને આરોપીઓ પાસેથી જૈશ એ મોહમ્મદના ઝંડા અને આતંકવાદી મસૂદ અઝહર સંબંધિત સાહિત્ય સહિતની સામગ્રી મળી આવી હોવાનું જણાવાયું છે. ભાવનગરના વલભીપુર તાલુકાના મેલાણા ગામે 6 વર્ષના બાળકનું ચાંદીપુરા વાયરસના સંક્રમણને કારણે મોત નીપજ્યું છે. બાળકના મોતની પુષ્ટિ સરકારી લેબોરેટરીના રિપોર્ટમાં કરવામાં આવી છે. આ કેસ સાથે જ રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી સત્તાવાર રીતે મૃત્યુ પામનાર બાળકોની સંખ્યા 4 થઈ છે અને અન્ય 9 જેટલા બાળકોના મોત શંકાસ્પદ લક્ષણોના કારણે થયા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. વાયરસથી બચવાના પગલાં અંગે બાળરોગ નિષ્ણાંત ડોક્ટર મેહુલ ગોસાઈએ વધુ માહિતી આપી.
2: મોટાભાગે આ રોગ છે એ ચોમાસાની સિઝનમાં થતો હોય છે, ભેજવાળા વાતાવરણમાં, અને આ બાળકમાં પણ જ્યાંથી આવ્યું હતું ત્યાં વરસાદની હિસ્ટ્રી 2 દિવસ પહેલા હતી કે ભારે વરસાદ પડ્યો હતો. અને કાચા મકાનો હોય, ગારથી લીપેલા મકાનો હોય જેમાં તિરાડ હોય કે ગાય ભેંસના વાડાઓ હોય, ત્યાં આ બ્રિડિંગ્સ થતું હોય છે સેન્ડ ફ્લાયનું, એટલે ત્યાંથી આ ચેપ લાગતો હોય છે. એટલે મારી સમગ્ર વાલીઓને, ભાવનગર જિલ્લાના તમામ લોકોને એક નમ્ર અપીલ છે કે ચોમાસાના વાતાવરણમાં બાળકોને સુરક્ષિત રાખો.
0: છેલ્લા 24 કલાકમાં 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો. દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત છે. નવસારીના જલાલપોરમાં 4.25 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના દર્શાવી છે. તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા છે. રાજ્યમાં વરસાદી વાતાવરણ યથાવત છે. સાબરકાંઠાના વડાલી, ખેડબરમાં, પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તાપીના વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના પંથકમાં પણ વરસાદી માહોલ સર્જાયો. તો આજી 2 ડેમ જે રાજકોટમાં આવેલો છે તેની જળસપાટી જાળવી રાખવા ડેમનો 1 દરવાજો ખોલવામાં આવ્યો છે, જેને લઈને નદીના પટમાં તેમજ કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા લોકોને સૂચના અપાઈ છે. કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચોમાસા દરમિયાન પશુપાલકોને સૂકો ઘાસચારો સમયસર અને પૂરતા જથ્થામાં મળી રહે તે માટેની કામગીરી ચાલી રહી છે. જિલ્લા કલેક્ટરે ધોરડો ખાતે ઘાસના ગોડાઉનની મુલાકાત લઈ ઘાસની ગુણવત્તા અને જાળવણીની સમીક્ષા કરી. આર્જેન્ટિનાને 1-0 હરાવી સ્પેન ફિફા વર્લ્ડ કપનું ચેમ્પિયન બન્યું. સ્પેનના ફેરન ટોરેસે 106મી મિનિટમાં ગોલ કરીને પોતાની ટીમને ફાઇનલમાં આર્જેન્ટિના સામે 1-0 જીત અપાવી. આ જીતથી સ્પેને પુરુષોનો 2જો ફિફા વર્લ્ડ કપ ટાઇટલ પોતાના નામે કર્યું છે. પુરૂષ ક્રિકેટમાં ઇંગ્લેન્ડે ગઈકાલે રાત્રે લંડનના લોર્ડ્સમાં 3જી વનડેમાં ભારતને 27 રનથી હરાવ્યું અને શ્રેણી 2-1 જીતી લીધી. ઇંગ્લેન્ડે ભારતને 388 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેની સામે ભારતીય ટીમ 50 ઓવરમાં 7 વિકેટે 360 રન જ બનાવી શકતા તેનો પરાજય થયો હતો. જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ ટ્રસ્ટ દ્વારા 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કરાયું છે. શ્રદ્ધાળુઓ ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ પરથી ટૂંક સમયમાં યજ્ઞના સ્લોટનું બુકિંગ કરાવી શકશે. પોરબંદરના રાણાવાવ તાલુકાના બોરીચા ગામે વાડી વિસ્તારમાં આવેલ એક કૂવામાં અચાનક મહાકાય મગર આવી ચડતા પંથકમાં ભારે કૌતુક અને ફફડાટ વ્યાપી ગયો. વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ મગરનું સફળ રેસ્ક્યુ કર્યું. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 13 ઓગસ્ટ સુધી ચાલનારા સંસદના ચોમાસુ સત્રનો આજથી આરંભ. રાજ્યભરમાંથી ઝડપાયેલા નશીલા પદાર્થોનો દહેજની એક કંપનીમાં નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નાશ કરાશે. ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા

0: ના લાછડી ખાતે વન કવચનું લોકાર્પણ અને એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું. અરવલ્લીમાં ગુસ્સીટોક હેઠળ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ અને આર્જેન્ટિનાને 1-0 હરાવી સ્પેન ફિફા વર્લ્ડ કપનું ચેમ્પિયન બન્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: उजाली उनकी यादों की

આગીત સાથે જ આજનો હમે રહી પ્યાર કે કાર્યક્રમ એ સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતી અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:45 મિનિટે આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર, પરંતુ એ પહેલા આ સંદેશ.

નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. 13 ઓગસ્ટ સુધી ચાલનારા સંસદના ચોમાસુ સત્રનો આજથી આરંભ. મધ્યપ્રદેશ કેબિનેટે સમાન નાગરિક સંહિતા યુસીસી બિલને મંજૂરી આપી. સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે ભાજપ બંગાળને ફરીથી ટોચ પર લઈ જશે. અમેરિકાના ઈરાન પર ફરી હુમલા શરૂ. અને આર્જેન્ટિનાને 1-0 હરાવી સ્પેન ફિફા વર્લ્ડ કપ 2026 ચેમ્પિયન બન્યું. સમાચાર.

0: ચોમાસુ સત્રનો આજથી આરંભ. મધ્યપ્રદેશ કેબિનેટે સમાન નાગરિક સંહિતા યુસીસી બિલને મંજૂરી આપી. સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે ભાજપ બંગાળને ફરીથી ટોચ પર લઈ જશે. અમેરિકાના ઈરાન પર ફરી હુમલા શરૂ. અને આર્જેન્ટિનાને 1-0 હરાવી સ્પેન ફિફા વર્લ્ડ કપ 2026 ચેમ્પિયન બન્યું. સમાચાર વિગતવાર. સંસદનું ચોમાસું સત્ર આજથી શરૂ થશે. આગામી 13 ઓગસ્ટ સુધી ચાલનારા 25 દિવસના આ સત્રમાં 19 બેઠકો મળશે. ચોમાસુ સત્રની પૂર્વ સંધ્યાએ સરકારે સંસદ ભવનમાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ તમામ રાજકીય પક્ષોને સંસદનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી.
1: कोई पार्टी या कोई मेंबर अपना जो भी बात रखना चाहता है पार्लियामेंट में पूरा रख सकते हैं. मैं विपक्ष के साथियों को कहना चाहता हूं कि पहले में भी पार्लियामेंट को चलाने में दिक्कत आई थी क्योंकि हंगामा बहुत ज्यादा हुआ था. लोग चाहते हैं कि पार्लियामेंट सुचारू रूप से चले, इसलिए मैं फिर से सब पार्टी के नेताओं को मैं अनुरोध करता हूँ कि पार्लियामेंट अच्छी तरह से चले, इसमें सब लोग योगदान करें.
0: સત્ર દરમિયાન ઘણા મહત્વપૂર્ણ વિધેયકો ચર્ચામાં પસાર કરશે અને પસાર કરવા પ્રયત્ન કરાશે.
2: आज लोकसभा में सर्वोच्च न्यायालय न्यायाधीश संख्या संशोधन विधेयक 2026 पर चर्चा निर्धारित है, जबकि राज्यसभा में राष्ट्र गौरव अपमान निवारण संशोधन विधेयक 2026 पर चर्चा सूचीबद्ध है. मानसून सत्र के दौरान जन्म और मृत्यु पंजीकरण संशोधन विधेयक, आयकर संशोधन विधेयक और सूक्ष्म लघु और मध्यम उद्यम विकास संशोधन विधेयक पर भी चर्चा किए जाने की संभावना है. अनुपम मिश्र, आकाशवाणी समाचार, दिल्ली.
0: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગઈકાલે લોકસભાની કાર્ય સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક દરમિયાન સરકાર તેમજ વિવિધ રાજકીય પક્ષોનું પ્રતિનિધિત્વ કરતા સભ્યોએ સત્ર દરમિયાન હાથ ધરવામાં આવનાર કાયદાકીય અને અન્ય કાર્યો પર મંતવ્યો લેવાયા હતા. શ્રી બિરલાએ રચનાત્મક ચર્ચા, અર્થપૂર્ણ સહભાગિતા અને સર્વોચ્ચ સંસદીય પરંપરાઓનું પાલન કરવા પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ચિસિનાઉમાં તેમના મોલ્ડાવન સમકક્ષ માયા સેન્ડુ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટોઘાટો કરશે. રાષ્ટ્રપતિ મુર્મુ મોલ્ડાવાના સંસદના પ્રમુખ ઇગોર ગ્રોસુને પણ મળશે અને મોલ્ડાવા ભારત સંસદીય મિત્રતા જૂથના સભ્યો સાથે વાતચીત કરશે. વધુમાં રાષ્ટ્રપતિ એક બિઝનેસ ફોરમને સંબોધિત કરશે અને ભારતીય સમુદાયના સભ્યો સાથે વાતચીત કરશે. દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી છે કે આજથી શરૂ થઈ રહેલા સંસદ સત્રને ધ્યાનમાં રાખીને નવી દિલ્હી જિલ્લામાં કોઈપણ વિરોધકૂચ સરઘસ માટે કોઈ પરવાનગી આપવામાં આવી નથી કે મંજૂર કરવામાં આવી નથી. સોશિયલ મીડિયા પોસ્ટમાં પોલીસે જણાવ્યું હતું કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 આ વિસ્તારમાં લાગુ છે, તેથી જંતર મંતર સિવાય આ વિસ્તારમાં 5 કે તેથી વધુ વ્યક્તિઓનો વિરોધકૂચ સરઘર્ષ પ્રદર્શન અને સભાઓ પર સખત પ્રતિબંધ છે. દિલ્હી પોલીસે તમામ નાગરિકોને કાયદાનું પાલન કરવા, કોઈપણ અનઅધિકૃત મેળાવડા અને કૂચમાં ભાગ લેવાથી દૂર રહેવા અને જાહેર શાંતિ, સલામતી અને સુરક્ષા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરી છે. મધ્યપ્રદેશ કેબિનેટે સમાન નાગરિક સંહિતા યુસીસી બિલને મંજૂરી આપી છે. પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું હતું કે યુસીસી તમામ સમુદાયોને સમાન તકો અને અધિકારો પ્રદાન કરશે અને આ કાયદો તે દિશામાં એક મોટું પગલું છે. આ બિલ હવે આજથી શરૂ થઈ રહેલા રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે. યુસીસીની મુખ્ય જોગવાઈઓ હેઠળ રાજ્યમાં એક કરતાં વધુ લગ્ન માન્ય રહેશે નહીં. છૂટાછેડા માટે કાનૂની પ્રક્રિયાનું પાલન કરવું પડશે. મહિલાઓ અને પુરુષોને સમાન વારસાના અધિકારો મળશે. 1 મહિનાની અંદર લિવ ઇન રિલેશનશીપની નોંધણી ફરજિયાત રહેશે. ગામડાના સ્તર સુધી લગ્ન નોંધણી ફરજિયાત રહેશે અને આદિવાસી સમુદાયોને આ કાયદાના દાયરાની બહાર રાખવામાં આવ્યા છે. સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી બંગાળને ફરીથી ટોચ પર પહોંચાડશે. શ્રી શાહે કોલકાતામાં અનેક વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે માહિતી આપી હતી કે સહકાર ભારત ટેક્સી યોજના અમલીકરણ માટે કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે કેબ ડ્રાઈવરોને સશક્ત બનાવશે.
3: बंगाल की समग्र जनता को भरोसा दिलाने आया हूँ. भारतीय जनता पार्टी ने पूरे लंबे चुनाव अभियान के अंदर जो एक एक वादा किया था और सोनार बांग्ला की संकल्पना को बंगाल की जनता के सामने रखा था, वो सोनार बांग्ला की संकल्पना को जमीन पर उतारने का काम मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी का एक

0: એક કાર્યકર્તા કરેગા.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800117800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માયજીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાના અભિપ્રાયો મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. આ કડી માટે સૂચનોને મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. અમેરિકાએ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઈરાની ડ્રોનના વિસ્ફોટ દરમિયાન 3 અમેરિકન સૈનિકોના મૃત્યુની પુષ્ટિ આપી છે. અગાઉ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે કહ્યું હતું કે જોર્ડનમાં અજાણ્યા મૃતદેહો મળ્યા છે, જ્યાં એક અલગ ઈરાની હુમલામાં 2 અમેરિકી સૈનિકો પણ માર્યા ગયા હતા અને 1 ગુમ થયો હતો. સાંભળી એક અહેવાલ.
2: अमेरिका ने कहा है कि यह हमला जॉर्डन में अमेरिकी सैनिकों की मौत का बदला लेने के लिए किया गया है. अमेरिकी केंद्रीय कमान ने कहा कि उन्होंने ईरान की तटीय निगरानी सेना और वायु रक्षा केंद्रों, समुद्री क्षमताओं और मिसाइल व ड्रोन ठिकानों पर हमले किए. सेंट्रल खातम अल अंबिया मुख्यालय के कमांडर मेजर जनरल अली अब्दुल्लाही ने चेतावनी दी है कि ईरान की सेना अमेरिका की किसी भी आक्रामक कार्रवाई का करारा जवाब देगी. दोनों पक्षों के बीच होर्मुज जलडमरो मध्य पर नियंत्रण को लेकर संघर्ष चल रहा है. समाचार कक्ष से वैष्णवी.
1: ભારતીય હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ સાથે લાલ રંગની ચેતવણી જારી કરી છે. આગામી 2 દિવસ દરમિયાન દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, બિહાર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે કર્ણાટક, રાયલસીમા, તેલંગાણા, રાજસ્થાન, વિદર્ભ અને આંદામાન નિકોબાર ટાપુઓ પર વીજળી તેમજ તેજ પવન સાથે વાવાઝોડાની આગાહી પણ છે. ઉત્તરાખંડમાં ગઈકાલે સવારથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે મેદાની અને પર્વતીય પ્રદેશોમાં જનજીવન પર અસર થઈ છે. મોટાભાગના જિલ્લાઓમાં શાળા અને કોલેજો બંધ છે. સ્પેને ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાને 1-0 હરાવી ફિફા વર્લ્ડ કપ 2026નું ચેમ્પિયન બન્યું છે. સ્પેનમાં સબસ્ટિટ્યૂટ ફેરન ટોરેસે 106મી મિનિટમાં ગોલ કરીને પોતાની ટીમને ફાઇનલમાં આર્જેન્ટિનાની સામે 1-0 જીત અપાવી. ભારતીય પુરુષ અને મહિલા ટીમ 5th હોકી એશિયન ચેમ્પિયનશિપ 2026 માટે મસ્તક માટે રવાના થઈ. પુરૂષ ક્રિકેટમાં ઇંગ્લેન્ડે ગઈકાલે રાત્રે લંડનના લોર્ડ્સમાં 3જી વનડેમાં ભારતને 27 રનથી હરાવ્યું અને શ્રેણી 2-1 જીતી લીધી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી કરણ મકવાણા.
3: આજના મોટાભાગના અખબારોમાં જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદથી તારાજી અંગેના સમાચાર પહેલા પાને તસવીરો સાથે લેવાયા છે. ઉત્તર પૂર્વોત્તરના રાજ્યોમાં ભૂસ્ખલન, 26ના મોત, આ હેડલાઇન છે સંદેશની. નવ ગુજરાત સમય લખે છે, જમ્મુ અને કાશ્મીર, નાગાલેન્ડ, ઉત્તરાખંડમાં ભારે વરસાદ, 25ના મોત. ગુજરાત સમાચારનું મુખ્ય શીર્ષક છે, આભ ફાટતા ભયાનક પૂર, 18ના મોત. દિવ્ય ભાસ્કર લખે છે, વાંગચૂકને સરકારી હોસ્પિટલ લઈ જવા એ મનસ્વી નિર્ણય, SC. ફાયર વિભાગે 147 સ્થળોની ફાયર સેફટી ચકાસણી કરી 30 એકમોને નોટિસ ફટકારી. આ સમાચારને ગુજરાત સમાચારે છેલ્લા પાને પ્રકાશિત કર્યા છે.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 13 ઓગસ્ટ સુધી ચાલનારા સંસદના ચોમાસુ સત્રનો આજથી આરંભ. મધ્યપ્રદેશ કેબિનેટે સમાન નાગરિક સંહિતા UCC બિલને મંજૂરી આપી. સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે ભાજપ બંગાળને ફરીથી ટોચ પર લઈ જશે. અમેરિકાના ઈરાન પર ફરી હુમલા શરૂ. અને આર્જેન્ટિનાને 1-0 હરાવી સ્પેન ફિફા વર્લ્ડ કપ 2026 ચેમ્પિયન બન્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

બળીએ હવે ઝરોખા જે અંતર્ગત પ્રસ્તુત છે કાર્યક્રમ રૂપરેખા. જણાવી દઈએ આપને આજે પ્રસારિત થવાના કાર્યક્રમો વિશે. 8:15 ત્રિવેણી, નવા ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક અમે લઈને આવીશું 8:30. 9 વાગ્યે અનુરૂપ વિવાહ સંસ્થા પ્રાયોજિત કાર્યક્રમ અને ત્યારબાદ ફરી એકવાર ચિત્રલોકનો શેષ ભાગ આપ સાંભળી શકશો 9:05. 9:30 આજ કે ફનકાર, ગુજરાતી ફિલ્મ તથા ગેર ફિલ્મ ગીતોનો કાર્યક્રમ, ગુજરાતી ગીતોનો માણી શકો છો 10:02. ધૂમ મસ્તી ધૂમ 10:30. થીમ આધારિત ફિલ્મ ગીતો કાર્યક્રમ દિલ સે અમે લઈને આવીશું 11:02. જૂના ફિલ્મ ગીતોનો કાર્યક્રમ તરન્નુમ 11:30.

બારને ત્રીસ મિનિટે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર નિર્માણ હિતેશ માવાણીનો, બારને પાંચ મિનિટે કાર્યક્રમ યાદો કે મહેફિલ, એક વાગ્યે સુરેલા સફર, બે વાગ્યે ત્રિવેણી, ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુગમ સંગીત આપ માણી શકો છો બેને પાંત્રીસ મિનિટે, સખીઓની પસંદ સખી સહેલી ત્રણ વાગ્યે, વિવિધ ભારતીનો પિટારા ખુલે છે દરરોજ ચાર વાગ્યે. સાંધિકાલીન સભાના વિવિધ રંગીન કાર્યક્રમો આપને જણાવીએ તો નાઇન્ટીઝ ઓનવર્ડ્સ હિન્દી ફિલ્મ સોંગ્સનો કાર્યક્રમ સરગમ અમે લઈને આવીશું પાંચ વાગે. ગુજરાતી ફિલ્મ તથા ગેરફિલ્મ ગીતોનો કાર્યક્રમ સુરેલી સાંજ પાંચને ત્રીસ મિનિટે, સુરેલા સફર છ વાગે. તો આજ સફરમાં અમારા ફૌજી જવાનોની પસંદ જયમાલા અમે લઈને આવીશું સાત વાગે. હવા મહલ આઠ વાગે. નવા ફિલ્મ ગીતો જો હોય આપની પસંદ તો આપ માણી શકો છો ચિત્રલોક કાર્યક્રમ આઠને પંદર મિનિટે. નવ વાગે આપકે લીએ નવને ત્રીસ મિનિટે ફિલ્મ સંગીત. દસ વાગે ચા ગીત અને દસને ત્રીસ મિનિટે ઢલતી જાહેરાત. તો આ હતી માહિતી અમારા આજે પ્રસારિત થવાના કાર્યક્રમો વિશે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455555 પર કોલ કરો.
1: पास है टेलीमानस के निशुल्क नंबर 14416 पर कॉल करें. कहीं से भी कभी भी 24 घंटे यह सुविधा उपलब्ध है. यहां आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है. आप अकेले नहीं हैं, मदद बस एक कॉल दूर है.
2: नमस्कार.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો. આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.
1: नितेश कदम और श्रुति पाठक की आवाज़ें, कौसर मुनीर के बोल, विशाल शेखर की तर्ज बोल हैं दिल डफर.
2: प्रस्तुत है कार्यक्रम चित्रलोक.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો. ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે

0: ITI ઓનલાઇન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઇન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: એક પ્રકાર થી PM જય અબ ગરીબો કી જય બન ગઈ.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. અત્યારે 9 વાગ્યા છે. રજૂ કરીએ છીએ પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
2: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
3: નમસ્તે, અનુરૂપ વિવાહ સંસ્થા દ્વારા પ્રસ્તુત શોધ અનુરૂપ જોડીદારની આ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અનુરૂપ ગુજરાતના સીઈઓ પ્રતીક્ષાબેન ગોળવણી આપણી સમક્ષ છે. તો શરૂ કરીએ આપણી વાતચીત. નમસ્તે પ્રતીક્ષાબેન.
4: નમસ્તે શ્રોતાઓ.
3: પ્રતીક્ષાબેન, આજે આપ શ્રોતાઓની સમક્ષ શું નવી માહિતી અને શું મુદ્દાઓ લાવ્યા છો?
4: આજે હું આપ સૌને અમારા આવતા મહિનાના ગુજરાતી સમુદાય માટેના પરિચય સંમેલનની માહિતી આપવાનું છું. પણ એ બધી વગત આપતા પહેલે હું અનુરૂપનો અભિપ્રાય આપવા માંગુ છું.
3: શેના વિશેનો અભિપ્રાય?
4: ઓનલાઈન અને ઓફલાઈન સર્ચિંગ વિશે. તમને ખબર

0: વચ્ચેના કે અનુરૂપની શરૂઆત થઈને 51 વર્ષ થયા છીએ. શરૂઆતના 2.5 દશકોમાં ન કોમ્પ્યુટર હતા અને ન ઇન્ટરનેટ અને ન વેબસાઇટ. પાત્રોની માહિતી પહેલે ચોપડીઓમાં લખેલી અને પછી ફાઇલોમાં પ્રિન્ટેડ હતી.
1: ઓ, ત્યાંથી લઈને આજ સુધીનો તમારો અનુભવ શું કહે છે?
0: એ જ કે ટેકનોલોજીથી નોંધણીમાં સગવડ થઈ, દૂર દૂર રહેતા લગ્ન ઇચ્છુક છોકરા છોકરીઓ ઘર બેઠે એકબીજાના શોધી શકે છે અને ચાટ કરી શકે છે. પરંતુ રૂબરૂ મુલાકાત વગર ઝડપી નિર્ણય કદી નથી લેવાતો. રૂબરૂ મળવાનો મહત્વ જેટલો કહું ઓછું જ છે કે
1: અને રૂબરૂ મુલાકાતની સગવડ પણ અનુરૂપ આપે છે, ખરું ને?
0: બિલકુલ. અમે સમજ્યા છીએ કે આજકાલની ફાસ્ટ લાઈફમાં છોકરા છોકરીઓને લગ્ન તો કરવા હોઈએ છીએ, પણ એમને પાસે સમયનો અભાવ છે. એટલે જ અમે દર વર્ષે જુદા જુદા શહેરોમાં 100ની આસપાસ મીટઅપ ઇવેન્ટ્સ યોજ્યા છીએ.
1: અરે વાહ, તો ગુજરાતમાં હવે ક્યારે જોવા મળશે આ ઇવેન્ટ?
0: ઓગસ્ટ મહિનાની 23 તારીખે રવિવારે સવારે 10 વાગે પાલડી અમદાવાદમાં એક પરિચય સંમેલન યોજવામાં આવેલે છે, જેની નોંધણી ચાલુ જ છે. કાર્યક્રમમાં પાત્રો અને તેમના વાલીઓને પ્રવેશ મળશે. પાત્રોની આપસમાં ચર્ચા ચાલતી હશે ત્યારે વાલીઓ જુદા હોલમાં પાત્રોની માહિતી મળવેશ અને અનુરૂપ લાગતા પાત્રોના વાલીઓ સાથે વાતચીત કરી શકે છે.
1: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા, આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800267791 આ નંબર પર, 1800267791 અને વેબસાઇટ www.anurupvivah.com. પ્રતીક્ષાબેન, એક પ્રશ્ન છે. એક છોકરો અને એક છોકરી મીટિંગ કરે અને છોકરો છોકરી કાર્યક્રમમાં જાય, એમાં ફેર શું છે?
0: શ્રોતાઓ, કાર્યક્રમમાં આવવાની ઘણા લાભ છે. કાર્યક્રમમાં જેટલા પાત્રો સાથે તમારી વાતચીત થાય એટલાની સાથે જુદી જુદી વાત કરવા જાઓ તો મહિના નીકળી જાય, અને કાર્યક્રમમાં અનુરૂપના સભ્યોના હોય તેવા પાત્રો પણ હાજર રહી શકે છે.
1: સાંભળ્યું શ્રોતાઓ, મીટઅપ કાર્યક્રમોમાં જવાના ફાયદા. પ્રતીક્ષાબેન, આ કાર્યક્રમમાં કોણ આવી શકે અને નોંધણી ક્યાંથી કરે અને કેટલા પૈસા આપવાના હોય છે?
0: આ કાર્યક્રમમાં કોઈ પણ ઉંમરના કુંવારા પાત્રો ભાગ લઈ શકે છે. અમારી વેબસાઇટ, મોબાઈલ એપ અથવા ઓફિસમાંથી નોંધણી કરી શકાય. છોકરીઓ 199 પ્લસ GST ભરવાના રહી છીએ. છોકરાઓ 299 પ્લસ GST ભરવાના રહી છીએ. બીજી એક વાત, ખાસ કન્યાઓ માટે, જે કન્યાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે એમને કાર્યક્રમની જ ફીમાં 1 વર્ષ માટે મેમ્બરશીપ મળશે.
1: અરે વાહ, તો ચાલો ગુજરાતી કન્યાઓ, 235 રૂપિયામાં સંમેલન અને મેમ્બરશીપ બંને મળી રહી છે. પ્રતીક્ષાબેન, તમે આજે અહીંયા આવ્યા અને આપણા ગુજરાતી સમુદાય માટે દર વખતની જેમ કંઈક નવું લાવ્યા તે બદલ આભાર.
0: તમારા પણ આભાર, શ્રોતાઓના પણ આભાર.
1: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા, આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800267791 આ નંબર પર, 1800267791 અને વેબસાઇટ www.anurupvivah.com.
2: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
3: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા, પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીએ ચિત્રલોક કાર્યક્રમનો શેષ ભાગ.
4: શ્રોતાઓ, અભી આપ સુન રહે થે માધુરી દીક્ષિત, સ્નેહલતા દીક્ષિત ઓર અનુપમા રાગ કી આવાજો મેં એક પારંપરિક રચના જો ગુલાબ ગેંગ ફિલ્મ કી થી. ઓર દોસ્તો, આજ હૈ અંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ, યાની ઇન્ટરનેશનલ મૂન ડે. પ્રતિવર્ષ 20 જુલાઈ કો અંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ, ઇન્ટરનેશનલ મૂન ડે મનાયા જાતા હૈ. ये दिवस 20 जुलाई 1969 को मानव द्वारा पहली बार चंद्रमा पर सफलतापूर्वक कदम रखने की ऐतिहासिक उपलब्धि की स्मृति में मना

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPP નો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો

પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. આ વૈશ્વિક પ્રતિકૂળ સંકેતો અને ક્રૂડ ઓઇલના વધતા ભાવોના કારણે નવા સપ્તાહની શરૂઆતમાં ભારતીય શેરબજારના સૂચકાંક સેન્સેક્સમાં 630 પોઈન્ટનો કડાકો અને નિફ્ટીમાં 150 પોઈન્ટના ઘટાડા સાથે કામકાજ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ચિસિનાઉમાં મોલ્ડાવાના રાષ્ટ્રપ્રમુખ માયા સેન્ડુ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરશે. 13 ઓગસ્ટ સુધી ચાલનારા સંસદનું ચોમાસું સત્રનો આજથી આરંભ. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સાંસદોને બંધારણની ગરિમા તેમજ સંસદીય પરંપરાઓ અને શિષ્ટાચારનું પાલન કરીને સહયોગની ભાવના સાથે સંસદની કાર્યવાહીમાં ભાગ લે તેવી આશા વ્યક્ત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 58મા આંતરરાષ્ટ્રીય રસાયણશાસ્ત્ર ઓલિમ્પિયાડમાં 4 સુવર્ણચંદ્રક જીતવા બદલ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની બટુકેશ્વર દત્તને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી. સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરી રોકવા કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રતિબદ્ધ. મધ્યપ્રદેશ કેબિનેટે સમાન નાગરિક સંહિતા UCC બિલને મંજૂરી આપી. અમેરિકામાં ભારતીય સમુદાયે અમેરિકાની સંસદ અને યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસને વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ માટે વિઝા પ્રતિબંધો પર નવી 4 વર્ષની મર્યાદાના અમલીકરણને રોકવા અપીલ કરી. ખેડાના વાસદમાં બાળકીના અપહરણ અને હત્યાના આરોપીએ પોલીસ પર હુમલો કરતા સો બચાવમાં કરેલા

0: ફાયરિંગમાં આરોપીનું મોત. અમદાવાદની એક સોસાયટીમાં દીપડો ઘૂસી આવતા લોકોમાં ભય. વન વિભાગે દીપડાની શોધખોળ હાથ ધરી. અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટની તપાસ માટે વિશેષ તપાસ દળ SIT ની રચના. રાજ્યભરમાંથી ઝડપાયેલા નશીલા પદાર્થોના દહેજની એક કંપનીમાં નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નાશ કરાશે. અરવલ્લી પોલીસે ગુજસી ટોક કાયદા હેઠળ વિદેશી દારૂનો સંગ્રહ અને વેચાણ કરતી ટોળકીના 8 આરોપીઓની ધરપકડ કરી. ગુજરાત ATSએ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા દેશ વિરોધી કાવતરાના કેસમાં વધુ 5 આરોપીઓની ધરપકડ કરી. ભાવનગરના વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામે 6 વર્ષના બાળકનું ચાંદીપુરા વાયરસના સંક્રમણના કારણે મોત નીપજ્યું. સવારે 6-8 કલાક દરમિયાન રાજ્યના 48 જિલ્લાઓમાં વરસાદ. સૌથી વધુ વરસાદ નવસારીના જલાલપુરમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો. અને આર્જેન્ટિનાને 1-0 હરાવી સ્પેન ફિફા વર્લ્ડ કપનું ચેમ્પિયન બન્યું. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: 96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર.
2: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
1: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત. મિત્રો, મનનું કોઈ જ સરનામું નથી હોતું. તે તો જ્યાં સ્નેહ, સંગીત અને લાગણીનો સ્પર્શ મળે છે ત્યાં જ વસવાટ કરી લે છે. કાર્યક્રમની શરૂઆત કરીએ એવા જ એક મધુર ગીત સાથે. સ્નેહલ પટેલની આ ગીત રચના, શ્યામલ મુનશીના સ્વર.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: 96.7 FM પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર અને આપ માણી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. મનની વાતથી ચાલુ થઈ આપણી આજની આ સફર. મિત્રો, જીવનમાં કેટલીક પળો એવી આવે છે કે મનમાં એક નહીં અનેક પ્રશ્નો જન્મે અને દરેક સવાલનો જવાબ શબ્દોમાં નથી મળતો. ક્યારેક બની શકે એવું કે સમય જ આપણને એ પ્રશ્નોના જવાબ આપે. સંગીત મનની વાત કહી જાય. આવું જ એક ગીત કાર્યક્રમમાં સાંભળી ફરી એકવાર સૌમિલ મુનશીના સ્વર, સ્નેહલ પટેલની આ ગીત રચના.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.
1: હર રોજ રાત 10 બજે સુનિયે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
2: ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. મનની વાતો થઈ રહી છે અને પ્રેમની પણ વાતો સાથે ચાલી રહી છે. પ્રેમમાં સંબંધો બંધાતા નથી, તે તો સહજ રીતે હૃદયમાં ઉતરી જાય છે. ક્યારે મન કોઈનું બની જાય એની ખબર પણ પડતી નથી. આવી જ નિર્મળ લાગણીઓને સ્વર આપતું આ ગીત આપના રેડિયો સેટ પર કવિતા કૃષ્ણમૂર્તિના સ્વર, ગીત રચના અંકિત

પ્રેમનો માર્ગ શબ્દોથી નહીં પરંતુ હૃદયથી લખાય છે, અને જ્યાં હુંથી ધીમે ધીમે આપણે બની જાય છે ત્યાં જન્મે છે આવી મધુર લાગણી. કાર્યક્રમના અંતે સાંભળીએ મને રુદાસના સ્વરમાં બરકત વિરાણીની આ ગઝલ રચના.

મિત્રો, મનની પસંદગી ઘણીવાર શબ્દોથી નહીં પરંતુ લાગણીઓથી વ્યક્ત થાય છે. કાર્યક્રમમાં આજે આપણે એવા જ સુમધુર ગીતો માણ્યા. આશા રાખીએ કે આપને પણ આ ગીતો પસંદ આવ્યા હશે. આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

વિવિધ રંગીન કાર્યક્રમો આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત. મિત્રો, આજે છે 20 જુલાઈ, એ દિવસ કે જ્યારે માનવ જાતે ચંદ્ર સુધી પહોંચવાનું અદ્ભુત સ્વપ્ન સાકાર કર્યું હતું. આ ઐતિહાસિક સિદ્ધિની યાદમાં વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ ઉજવવામાં આવે છે. ચંદ્ર એ માત્ર આકાશનો ઉપગ્રહ નથી, તે કવિઓની કલ્પના, પ્રેમીઓની લાગણી અને સંગીતકારોની પ્રેરણાનું પણ પ્રતીક રહ્યો છે. હિન્દી ફિલ્મ સંગીતમાં પણ ચાંદ ઉપર અનેક પ્રેમકથાઓને શબ્દ અને સૂર આપ્યા છે. ક્યારેક ચાંદ સાક્ષી બને છે તો ક્યારેક વાદળોની પાછળ સંતાઈ જાય છે. કાર્યક્રમની શરૂઆત કરીએ એવા જ એક ગીત સાથે. હમ આપકે દિલ મેં રહેતે એ ફિલ્મનું ગીત ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિકના સ્વર, ગીત રચના સમીરની.

કાર્યક્રમમાં સાંભળીએ મનમરજીયા ફિલ્મનું આ ગીત. શાહિદ માલિયા તથા જુનિતા ગાંધીના સ્વર, સંગીતકાર અમિત ત્રિવેદી, ગીત રચના શૈલીની.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: 96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. ધડક 2 ફિલ્મનું ગીત આપના રેડિયો સેટ પર શ્રેયા ઘોષાલ, જુબિન નોટિયાલના સ્વર, જાવેદ મોહસિનનું સંગીત, ગીત રચના રશ્મિ વિરાગની,

કાર્યક્રમ માં આપે સાંભળ્યું હાય પાપા ફિલ્મનું આ ગીત. ગીતા મધુરી તથા વિનેતી શ્રીનિવાસનના સ્વર હતા. ગીતકાર હતા કૌસર મુનિર. કાર્યક્રમના અંતે સાંભળીએ ક્વીન ફિલ્મનું આ ગીત નંદિની શ્રીકરના સ્વર. સંગીત આપ્યું છે આ ગીતમાં અમિત ત્રિવેદીએ.

આકાશવાણી અમદાવાદ વડોદરા. અત્યારના મુખ્ય સમાચાર. આજથી સંસદમાં શિયાળુ સત્રનો આરંભ. આજથી શરૂ થતા સંસદના શિયાળુ સત્ર પહેલાં પ્રધાનમંત્રીએ નિવેદન આપતા જણાવ્યું કે લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા સકારાત્મકતા ખૂબ જરૂરી. અંતરિક્ષ ક્ષેત્રે ભારતના માત્ર 28 વર્ષના યુવાને મેળવેલી સિદ્ધિનો ઉલ્લેખ કરી શ્રી મોદીએ જણાવ્યું કે ભારતનું યુવા સ્ટાર્ટઅપ અગ્રેસર. સોનમ વાંગચુક સફદરજંગ હોસ્પિટલમાં સતત વ્યાપક તબીબી સારવાર હેઠળ, હાલ તેમની હાલત સ્થિર. તુતીકોરીનના કોવિલપટ્ટીમાં ડીએમકેની જાહેરસભામાં તમિલનાડુના મુખ્યમંત્રી સી જોસેફ વિજય વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બદલ ડીએમકેના ધારાસભ્ય માર્કંડેયની ધરપકડ. દિલ્હીમાં સલામતીના કારણોસર જનપથ, રાજીવ ચોક, પટેલ ચોક, કેન્દ્રીય સચિવાલય અને સેવા તીર્થ મેટ્રો સ્ટેશનો આગામી સૂચનાઓ સુધી બંધ કરાયા બાદ ખુલ્લા મુકાયા. રાજૌરી પૂંછમાં વરસાદનો કહેર, પૂર, ભૂસ્ખલન, ઓછામાં ઓછા 12 વ્યક્તિઓ લાપત્તા. અમરનાથ અને વૈષ્ણોદેવી યાત્રા બીજા દિવસે પણ સ્થગિત. ગતિશક્તિ વિશ્વવિદ્યાલયે 4th દીક્ષાંત સમારોહ યોજ્યો. બીટેક અને એમબીએ કાર્યક્રમોમાં 121 વિદ્યાર્થીઓ સ્નાતક થયા. વૈશ્વિક પ્રતિકૂળ સંકેતો અને ક્રૂડ ઓઇલના વધતા ભાવોને કારણે નવા સપ્તાહની શરૂઆતમાં ભારતીય શેરબજારના સેન્સેક્સમાં 460થી વધુનો તેમજ નિફ્ટીમાં 100 કરતાં વધુનો કડાકો. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડે $90 પ્રતિબેરલના સ્તરને પાર કર્યું. ડબલ્યુટીઆઈ ક્રૂડ પણ $85 પ્રતિબેરલથી ઉપર પહોંચ્યું. પાકિસ્તાનમાં માલગાડીના 17 ડબ્બા પાટા પરથી ઉતર્યા, રેલ સેવા ખોરવાઈ. અરવલ્લી પોલીસે ગુજસી ટોક હેઠળ વિદેશી દારૂનો સંગ્રહ અને વેચાણ કરતી ટોળકીના 8 આરોપીઓની ધરપકડ કરી. ગુજરાત એટીએસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા દેશ વિરોધી કાવતરાના કેસમાં વધુ 5 આરોપીઓ

0: ની ધરપકડ કરી. જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ ટ્રસ્ટ દ્વારા 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કરાયું. આર્જેન્ટિનાને 1-0 હરાવી સ્પેન ફિફા વર્લ્ડ કપનું ચેમ્પિયન બન્યું. અને ભારતીય પુરૂષ અને મહિલા ટીમ FIH યુથ હોકી એશિયન ચેમ્પિયનશીપ 2026 માટે મસ્કત માટે રવાના થઈ. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સવારના 11 વાગીને 2 મિનિટ થઈ છે. રજૂ કરીએ છીએ કાર્યક્રમ દિલ સે.

શ્રોતા મિત્રો, દિલસે કાર્યક્રમની શરૂઆતમાં આપે સાંભળ્યું કથા ફિલ્મનું ગીત. એ હરિહરન, સુષ્મા શ્રેષ્ઠ, પ્રીતિ ચાવલા, ઘનશ્યામ વાસવાની, પિનાસ મસાની અને વિરાજ ઉપાધ્યાયના સ્વરમાં આ ગીત હતું. સંગીત હતું રાજકમલનું. શ્રોતા મિત્રો, આજે છે ભારતીય સિનેમાના અભિનેતા અને નિર્દેશક નસીરુદ્દીન શાહનો જન્મદિવસ. તેમણે 100થી વધારે ફિલ્મમાં અભિનય કર્યો છે અને 2006ની બોલિવૂડની ફિલ્મ યું હોતા તો ક્યા હોતા આ ફિલ્મનું નિર્દેશન પણ કર્યું છે. કાર્યક્રમમાં હવે સાંભળીએ તેમની જ એક ફિલ્મનું ગીત. ફિલ્મનું નામ છે બાઝાર. સ્વર

શ્રોતા મિત્રો, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ દિલસે. મિત્રો, નશીરુદ્દીન શાહને 3 ફિલ્મફેર એવોર્ડ મળી ચૂક્યા છે, સાથે તેમને વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ 2 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આવો સાંભળીએ આશા ભોંસલેના સ્વરમાં ઇજાઝત ફિલ્મનું ગીત છે ગુલઝારનું.

0: શ્રોતા મિત્રો, આશા ભોંસલેના સ્વરમાં ઇજાઝત ફિલ્મનું ગીત હમણાં જ આપે સાંભળ્યું. આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ દિલસે, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી. એક સંદેશ બાદ વધુ ગીતો સાંભળીશું.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદેં નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબંધિત પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત.
0: શ્રોતા મિત્રો, નશીરુદ્દીન શાહને 1984માં બનેલી ફિલ્મ માસૂમ માટે ફિલ્મફેર એવોર્ડ શ્રેષ્ઠ અભિનેતા માટેનો મળ્યો હતો. સાંભળીએ આ જ ફિલ્મનું ગીત આરતી મુખર્જીના સ્વરમાં. ગીત છે ગુલઝારનું.

શ્રોતા મિત્રો, નસીરુદ્દીન શાહને 1987માં પદ્મશ્રી અને 2003માં પદ્મભૂષણ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. સાંભળીએ તેમની જ ફિલ્મનું ગીત, નિશાંત ફિલ્મનું ગીત સાંભળીએ ભૂપેન્દરના સ્વરમાં. સંગીત છે વનરાજ ભાટિયાનું.

0: શ્રોતા મિત્રો, ભૂપિન્દરના સ્વરમાં ગવાયેલ નિશાંત ફિલ્મના આગે સાથે આજનો દિલસે કાર્યક્રમ સમાપ્ત થયો. 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ. બસ થોડી જ વારમાં સાંભળીશું કાર્યક્રમ તરન્નુમ.
1: आधी सदी से भी ज्यादा वक्त गुजरा, कुछ ध्वनियां हिंदुस्तान के घर घर में गूंज रही हैं, कुछ आवाजें आपको जगाती हैं, कुछ सिखाती हैं, कुछ ध्वनियां सुदूर अंचल में खींच ले जाती हैं, कुछ गुदगुदाती हैं. बरसों से ये ध्वनियां हवा में तैर रही हैं, इन्हें आपके घरों में पहुंचाती है

આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ.

મિત્રો, આજે છે મહાન પાર્શ્વ ગાયિકા ગીતા દત્તની પુણ્યતિથિ. તેઓએ હિન્દી ફિલ્મોમાં તેમના અવાજથી હિન્દી સિનેમાના સંગીતને એક નવી જ ઊંચાઈ પર લઈ ગયા હતા. બાબુજી ધીરે ચલના, વક્તને ક્યા ક્યા હસી સીતમ જેવા ગીતો આજે પણ લોકો ભૂલી નથી શકતા. તેમણે એસ ટી બર્મન અને ઓપી નૈયરની સાથે ઘણા બધા સદાબહાર ગીતો આપ્યા છે, જેમાંનું એક ગીત સીઆઈડી ફિલ્મનું હમણાં જ આપે સાંભળ્યું. સંગીત હતું ઓપી નૈયરનું અને જાનિસાર અખ્તરનું ગીત હતું. શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે આપને સંભળાવું ગીતા દત્ત અને મોહમ્મદ રફીના સ્વરમાં પ્યાસા ફિલ્મનું ગીત.

મિસ્ટર એન્ડ મિસિસ 55 ફિલ્મનું ગીત હમણાં જ મોહમ્મદ રફી અને ગીતાદત્તના સ્વરમાં આપે સાંભળ્યું. સંગીત હતું ઓપી નૈયરનું અને ગીત રચના મજરૂહની. શ્રોતા મિત્રો, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો કાર્યક્રમ તરન્નુમ. આજે છે 20 જુલાઈ. સ્વતંત્રતા સંગ્રામના મહાન ક્રાંતિકારી બટુકેશ્વર દત્તની આજે પુણ્યતિથિ. તેઓએ 8 એપ્રિલ 1929ના દિલ્હી સ્થિત કેન્દ્રીય વિધાનસભા ખાતે ભગતસિંહ સાથે બોમ્બ વિસ્ફોટ કરી બ્રિટિશ રાજ્યની તાનાશાહીનો વિરોધ કરેલો. તેઓ 12 જૂન 1929થી ભગતસિંહ સાથે કારાવાસની સજામાં પણ સાથે જ હતા અને તેમને કાલાપાણી જેલમાં મોકલી આપવામાં આવેલા. તેમણે 1933 અને 1937માં ઐતિહાસિક ભૂખ હડતાલ પણ કરેલી. શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ શહીદ ફિલ્મનું ગીત મોહમ્મદ રફી અને ખાન મસ્તાના તથા સાથીઓના સ્વરમાં.

શ્રોતા મિત્રો, બટુકેશ્વર દત્ત ને સેલ્યુલર જેલથી 1937માં બાંકીપુર કેન્દ્ર કારાગર પટના ખાતે લાવવામાં આવ્યા અને 1938માં તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. 1963માં બિહાર વિધાન પરિષદના તેમને સદસ્ય બનાવવામાં આવ્યા. તેમના મૃત્યુ બાદ તેમના દાહ સંસ્કાર તેમના અન્ય ક્રાંતિકારી સાથીઓ ભગતસિંહ, રાજગુરુ એવં સુખદેવની સમાધિ સ્થળ પંજાબના હુસેનીવાલ ખાતે જ કરવામાં આવ્યા. આવા સ્વતંત્ર સંગ્રામના મહાન ક્રાંતિકારી બટુકેશ્વર દત્તને આજે વિવિધ ભારતી

આજ વતન ને હમે પુકારા ફિલ્મનું ગીત મોહમ્મદ રફી અને સાથીઓના સ્વરમાં હમણાં જ આપણે સાંભળ્યું. કાર્યક્રમની સમાપ્તિમાં સાંભળીએ બંધન ફિલ્મનું ગીત લીલા ચિટનીસ અશોક કુમાર અને સાથીઓના સ્વરમાં.

શ્રોતા મિત્રો, બંધન ફિલ્મના આ ગીત સાથે જ આજનો તરન્નુમ કાર્યક્રમ સમાપ્ત થયો. 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રોનું પ્રસારણ. બરાબર 12 વાગ્યે સાંભળીશું મુખ્ય સમાચારો.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. સંસદમાં ચોમાસુ સત્રના આરંભે વિપક્ષોના હોબાળાને પગલે બંને ગૃહોની કામગીરી સ્થગિત. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન હોબાળો બાદ કાર્યવાહી સ્થગિત કરાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ચોમાસુ હોય કે ચોમાસુ સત્ર, જો બંને સક્રિય હોય તો જ તે ઉત્પાદક સાબિત થાય છે. શ્રી મોદીએ કહ્યું કે સંસદમાં યુવાન અને અનુભવી સાંસદો છે, તેમના અનુભવનો દેશને લાભ મળે તે આવશ્યક છે. શ્રી મોદીએ કહ્યું કે વિવિધ પ્રદેશોમાં યુદ્ધના સતત ભયથી સમગ્ર વિશ્વ ચિંતિત છે. પેટ્રોલ, ડીઝલ, એલપીજી, ખાતરો અને રસાયણોને લઈને અનેક અવરોધો અને કટોકટીઓ ઊભી થઈ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રીય મંચ પર હોય, આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર પર હોય કે હવે અવકાશમાં પણ, આ ખરેખર ભારત માટે ગર્વની ક્ષણો રહી છે. રામ મંદિર દાનચોરી કેસમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે સુપ્રીમ કોર્ટે સમક્ષ પોતાનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો. આજે સુનાવણી. વૈશ્વિક પ્રતિકૂળ સંકેતો અને ક્રૂડ ઓઇલના વધતા ભાવોને કારણે નવા સપ્તાહની શરૂઆતમાં જ ભારતીય શેરબજારના સૂચકાંક સેન્સેક્સમાં 580થી વધુનો, તેમજ નિફ્ટીમાં 130 કરતાં વધુનો કડાકો. અમદાવાદમાં કેન્સર સર્વાઇવર કાર્યક્રમ વિજેતા 2026નું આયોજન કરાયું. 250થી વધુ કેન્સરથી બચી ગયેલા લોકો અને ડોક્ટરોનું રેમ્પવોક. રાષ્ટ્રપતિ ગેરકાયદેસર લાકડા ભરી જતી ઇનોવા કારનો પીછો કરતા ઉકાઈની તાપતી રેન્જમાં ફરજ બજાવતા આરએફઓની ગાડી તેમજ ઇનોવા કાર ઉભેલા કન્ટેનર સાથે અથડાતા આરએફઓનું તેમજ લાકડા ભરી જતી ઇનોવા કારના ચાલકનું મૃત્યુ. પંચમહાલમાં ચાંદીપુરા વાયરસના વધુ 3 શંકાસ્પદ કેસ, આરોગ્ય તંત્ર સતર્ક. સવાર 6-10 કલાક દરમિયાન રાજ્યના 59 જિલ્લાઓમાં વરસાદ. સૌથી વધુ વરસાદ નવસારીના જલાલપુરમાં 6 ઇંચ નોંધાયો. રાજ્યમાં આજ દિન સુધી સરેરાશ 27.21% વરસાદ વરસ્યો. સૌથી વધુ 39.60% દક્ષિણ ગુજરાતમાં, જ્યારે સૌથી ઓછો વરસાદ કચ્છમાં નોંધાયો. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં અત્યાર સુધી 67.65% જળસંગ્રહ. રાજ્યના અન્ય 206 ડેમોમાં 40.83% પાણીનો સંગ્રહ નોંધાયો. 12 ડેમ હાઈ એલર્ટ પર. અને ભારતીય પુરૂષ અને મહિલા ટીમ એફઆઈએચ યુથ હોકી એશિયન ચેમ્પિયનશીપ 2026 માટે મસ્કત રવાના થઈ. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળશો.
1: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો 96.7.

0: એફએમ પર. શ્રોતા મિત્રો, આપને માહિતગાર કરું આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોથી. બાર વાગીને 5 મિનિટે યાદો કી મહેફિલ, 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. બપોરે 1 વાગ્યે સુરીલા સફર, ત્રિવેણી કાર્યક્રમ બરાબર 2 વાગ્યે. 2:35 ગુજરાતી ગીતો. 3 વાગ્યે સખી સહેલી અને 4 વાગ્યે પિટારા. શ્રોતા મિત્રો, સાંજની સભામાં 5 વાગ્યે કાર્યક્રમ સરગમ. ગુજરાતી ગીતો સાંભળશો 5:30 સુરીલી સાંજ કાર્યક્રમમાં. હિન્દી રેટ્રો સોંગ્સ સુરીલા સફર કાર્યક્રમમાં 6 વાગ્યે. સાંજે 7 વાગ્યે જયમાલા. શ્રોતા મિત્રો, 7:10 પ્રાદેશિક સમાચાર તથા 7:50 રાષ્ટ્રીય સમાચાર આપ સાંભળી શકશો. હવા મહેલ રાત્રે 8 વાગ્યે. 8:15 ઝરોખા બાદ નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. રાત્રે 9 વાગ્યે કાર્યક્રમ આપકે લીએ, ફિલ્મ સંગીતનો કાર્યક્રમ 9:30. 10 વાગ્યે છાયા ગીત અને 10:30 ઢલતી જાય રાત. આ હતી આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ. હવે પછીનો કાર્યક્રમ યાદો કી મહેફિલ, બસ થોડી જ વારમાં.
1: બસ થોડી હી દેર કે બાદ.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.

0: પપ્પા, કોલેજની ફીસ વધારે છે.
1: બેટા,
2: યાદ છે બોનસના થોડા પૈસા આપણે બીજા ખાતામાં રાખ્યા હતા?
1: બે વર્ષથી ખાતામાં કોઈ લેવડ-દેવડ નથી થઈ. કદાચ ઇનઓપરેટિવ થઈ ગયું હશે.
3: તો હવે બેંકમાં જઈને અથવા વિડિયો કેવાયસી થી કેવાયસી અપડેટ કરાવો. ખાતું થશે એક્ટિવ એકદમ ફ્રી. ચાલ,
0: ક્યાં
3: એડમિશન કરાવવા? ખાતું થયું એક્ટિવ.
0: આરબીઆઈ કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.

96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, બપોરના બરાબર 12:30 થઈ છે. સાંભળીએ કાર્યક્રમ સહિયર.

0: કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી. તાપી તાપી મહાતાપી, તાપી પાપ નિવારિણી, સૂર્યપુત્રી નમોસ્તુભ્યમ, અષાઢે જન્મ સપ્તમી. બહેનો બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહિયર સાંભળી રહ્યા છો આપ સૌ. લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ આપ સૌને સહર્ષ આવકારે છે. શ્રોતા મિત્રો, આજે ગુજરાતી તિથિ પ્રમાણે અષાઢ મહિનાના શુક્લ પક્ષની સાતમ છે, એટલે કે અષાઢ સુદ સાતમ છે. આજે હિન્દુ અને જૈન ધર્મમાં આજના દિવસનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે.
1: હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે અષાઢ સુદ સાતમના દિવસે તાપી માતાનો પ્રાગટ્ય દિવસ એટલે કે જન્મ દિવસ ઉજવવામાં આવે છે. આપણી દરેકે દરેક નદી વિશેષ રીતે ગુણકારી માનવામાં આવી છે.
0: એવું માનવામાં આવે છે કે માતા તાપીના સ્મરણ કે દર્શન માત્રથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક તાપ એટલે કે દુઃખ દૂર થાય છે. તાપી નદીને માતા સંજ્ઞા, જેમને આપણે રાંદલમાં તરીકે પૂજીએ છીએ, અર્થાત ભગવાન સૂર્યનારાયણ અને માતા સંજ્ઞાના પુત્રી તરીકે પૂજવામાં આવે છે, સૂર્યપુત્રી તરીકે પૂજવામાં આવે છે.
1: આ દિવસે તાપી નદીના કિનારે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. સુરતમાં અશ્વની કુમાર કુરુક્ષેત્ર ખાતે માતાજીને 800 મીટર લાંબી ચુંદડી અર્પણ કરીને આરતી ઉતારવામાં આવે છે. આ પૂજાના દ્રશ્યો મનભાવન અને નયન રમ્ય તેમજ અત્યંત ધાર્મિક હોય છે. તો વળી આજે જૈન ધર્મ માટે પણ ખાસ દિવસ છે. જૈન ધર્મમાં અષાઢ સુદ સાતમ થી અષાઢ સુદ 14 સુધીના 8 દિવસોને ચોમાસી અઠાઈ અથવા અષ્ટાનિકા પર્વ તરીકે ઉજવવામાં આવે છે.
0: વિશેષ નંદાવર્ત પૂજા, 8 દિવસના ઉપવાસ અને સ્મરણ ધ્યાન કરવામાં આવે છે.
1: નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ,

0: નમો ઉવજાયાણમ નમો લોએ સવસાહુણમ.
1: તો આ સાથે જ હવે કાર્યક્રમમાં જઈએ આગળના પડાવ તરફ.
2: દિલ્હી સાહિત્ય અકાદમી પ્રસ્તુત વાર્તા સંગ્રહ મહોતો, ધારાવાહિક પઠન, શીર્ષક ગીત અને લેખક રામ મોરી, પઠન સ્વર અને નિર્માત્રી વૈશાલી ત્રિવેદી, સંગીત નિયોજન ચેતન ગઢવી. આ પ્રસ્તુતિ આકાશવાણી મુંબઈ કેન્દ્રની ભેટ છે. આજની વાર્તાનું શીર્ષક છે બળતરા.

પછી તો બેન મેં જશી ની હાહુન કહી દીધું કે બેન મારી પોર ની વાત પોર, પણ ઓન સાલ મોંઘવારી એટલી વધી ગઈ છે એટલે હું તો સેવ પાડવાને એક ઓશિકા દીઠ 5 રૂપિયા વધુ લઈશ. તો મને કે ના કાળી બેન, અમને તો પોહાણ ન થાતું. તો મેં કહી દીધું રામે રામ. બાકી ગામ આખાને ખબર જ છે કે એ રબારણ કેટલી ટૂંકા જીવની છે. આ જશી તો શોખીન છે પહેરવા ઓઢવામાં, પણ જે ઘરમાં ગઈ છે ન્યાય કાંક હા તો હો જોવે ને. કાળી કાકી લોટના પિંડાને સેવ પાડવાના મશીનના ગોળ ખાનામાં મૂકી ઉપર હેન્ડલ ફેરવતા ને આટા ઉતારતા જાય ને લોટનો પિંડો દબાતો જાય ને મશીન નીચે કવર વન્યાના ઓશિકા પર સેવની પતલી ઘઉંના કલરની ભાત પડતી જાય. એક હારે બાર બાર પતલી સેવના લુમખા ઓશિકા માથે કાળી કાકી ઓશિકુ આગળ પાછળ હલાવવા મસ્ત ભાત પાડી દે ને પછી ઓશિકુ ભરાઈ જાય ને એટલે મને કે લઈ સોડી બીજું ઓશિકુ ને લે આ ખાટલામાં હુકવી આવ. આખા ફળિયામાં 3-4 ખાટલા ભરીને અમે વર્ષો વર્ષ સેવ કરતા. હાચી વાત છે કાળી બેન, પેટ કાંઈ આંખની શરમ થોડી ભરે. ઈને તો ટંકે ટંકે રોટલો હાચો. આ કાળી મોંઘવારી કોઈને પોગવા દે એમ છે? તે સારું જ કર્યું તમે ભાવ વધારી દીધો. બા લોટના પિંડાને કથરોટમાં મહળતી ખૂનતી કાળી કાકીને જવાબ દેતી, એ સોડી, આ આંગળીએ પાટો શેનો બાંધ્યો છે? કાળી કાકી મારા જમણા હાથની પેલી બે આંગળી ઉપર પાટો જોઈને બોલ્યા, તે રોટલા શીખવાડું સ. મેં કીધું હવે નાની નથરીયું, આ ઓણસાલ ગામની નિહાળે ભણતર પૂરું થાય. હાંઢિયાને ઊભા ગળે મીઠું દે એવડી થાવા માંડ્યું સો તો રોટલા શીખો. તે રોટલા ઉથલાવા ગઈ ને ઉનો ઉનો લોટ આંગળીએ ચોંટી ગયો, તે દાચી ગઈ જરાક. તે મલમ લગાડીને પાટો બાંધી દીધો. બા માથું હલાવતી પરસેવો લૂછતી કાળી કાકીને જવાબ દેતી હતી, અમાર છે ને ગામ આખામાં ઉનાળે બધા સેવ પાડે ને કાળી કાખી માથે ઈંઢોણી મૂકીને મશીન ઉપાડી ફળીએ ફળીએ સેવ પાડવા આવે. આ મોળાકાત પૂરા કરીને રમવા જઈએ ને ત્યારે અમે ઘેરથી બધી ઉઈ સ્ટીલના ડબ્બામાં બાફેલી સેવ ને મોરસ નાસ્તો કરવા લાવતી. મેરાદા ભરવાડની કસલીના ઘરે નહીં નવી નવાઈને કલર ટીવી આવ્યું એટલે ઈ વાતે એડવર્ટાઈઝ હંબારી હંબારીને બોલે. તે એકથી તો ભમરડી મસ્તો ગોતી લાવ્યો. અમે બધી પાદર નાસ્તો કરીને સેવ ખાતી હતી તો ઈ નખરાળી સેવનો ગૂંથણો મોઢામાં નાખી અડધો બહાર રાખી માથું હલાવતી કે આ આપણા ગામની દેશી મેગી ને અમે બધી દાંતે બઠ્યું પડી ગયું તું. મેં વળી ઓશિકું ખાટલે જે ઊંધું વાળ્યું ને વાણ પર સેવ સૂકવી ત્યાં અમાર પાડોશી હંસામાં વાટકી લઈને આવ્યા. એ તેજુ, મને થોડું ગાયનું દૂધ દેજે ને, આ ઉકળાટનું ટાંકામાં ઢાંકી રાખેલું દૂધ બગડી ગયું છે. આ હમણાં ભાણીઓ જાગશે ને રડા રોળ કરશે એને પાવું તો પડશે ને. હરસોડી જા ફ્રીજમાંથી હંસામાં દૂધ દે. બા બોલીને મેં ઓશિકું બા પાસે મૂક્યું ને વાટકી લઈને દૂધ દેવા ગઈ. આ અમારે ઘેર ફ્રીજમાં દૂધ મૂકી જતા હો તો હંસામાં બગડે તો નહીં? એટલું બોલી મેં બા સામે જોયું. ના હવે એટલું કાંઈ હોતું એ નથી, આ તો બેનનો ખાટલો આવ્યો એટલે દૂધ વધારે લાવું છું, નકર તો ખાઈ ને ખાધાનું કરું. પણ ભાણીઓ તો બાપા જીવ ખાઈ જાય, રાતે તો રોયા જ કરે છે. કેમ માંદો પડ્યો જ, આ નજર નહોતી ઉતારી? કાળી કાકી બોલ્યા હતા. હાથમાં વાટકી પકડતા હંસામાં ઝીણા અવાજે બોલ્યા, આ ભમરાળા છે નહીં અમાર પાડોશી, આ એક દિવાલ છે તે બાપા અમે તો હેરાન થઈ ગયા. કાયમ રડા રોડ ને રો કકળ ને મારા મારી. આ જશી તો ઈ ઘરમાં પૈણી ના આવી તે દિન સુખી નથી થઈ.

0: મારી બા લોટ બાંધતી બંધ થઈ ગઈ. બેન, કોક તો કીધું હતું કે છૂટું કરવાનું છે.
1: ના રે, તો તમે જશીન હજી ઓળખતા જ નથી. ભીત ભૂલ્યા હો તેજુ બેન, મરીને વળગી તો પણ ઘર ન મેલે.
0: કાળી કાકીએ ભાંગની પિચકારી મારીને રાતા બજરિયા સાડલાથી મોલ ઉછ્યું. પણ બેન, આ કાંક બાળબચ્ચું થાવું તો જોવે ને, આ વરને જાતા ક્યાં વાર લાગે? ઓણ આ વૈશાખે જશી આવી એના ત્રણ વર પૂરા થાય. હંસામાં કેળે હાથ મૂકતા બોલ્યા હતા. ને મારી બા પોપટી બાંધણીથી હાથ લૂંચતા હંસામાં કરતા ધીમા અવાજે બોલી,
2: આ સાતમ આઠમ કેળે ધૂળ ખાણે ધૂળ લેવા હું હરસુડી ગયું ત્યારે ન્યા મળી હતી.
0: બોર બોર જેવા આંસુ પાડતા બોલી હતી કે તેજુ કાકી, હું તો બાળો ત્યાંની બળેલ, પિયરમાં પોરો નહીં, સાસરે સુખ નહીં.
1: બિશારી! કાળી કાકી સાડીના પાલવથી વહાર નાખતા અને પરસેવો લૂંચતા બોલ્યા,
2: તે હંસામાં આ ભામનગર તપાસ કરવા જશીન વેલજી બે જણા ગયા હતા, તો કે વેલજી એની તપાસ ન કરાવીને બાઈને હુડાવી દીધી ડોક્ટર પાસે. આ આદમીની એ તપાસ તો થાવી જોવે ને.
1: મેં તો નેરે લુગડા ધોવા ગઈ ત્યારે સાંભળ્યું છે.
2: બાકી સાચું ખોટું રામ જાણે ભાઈ સાહેબ.
0: મારી બા કેડેથી હાડી ખોલીને પછી એના છેડા બદલતી પાટલી પાડતા બોલી હતી,
1: પણ બહુ દખી થાય છે હો, વેલજી તો રોજ ટીપે.
0: હંસામાં બોલતા હતા,
2: પણ આમ જશી જીવની બહુ હારી હો,
1: આ હમણાં સોડિયું હળ્યું છે તે કાંક ભરતમાં મોતી દાણો ભરત્યું થઈશ, તે આપણને તો બાપા એવું ક્યાંથી આવડે? તે અમારી હરસુડી કે મારે તો ઓસાળમાં એ મોતી દાણો ભરત જ ભરવું છે. તે જશીન ખબર પડી તો મને કે, તેજુ કાકી તમે ચિંતા ન કરો, મને આવડે છે મોતી દાણો ભરત, તમારે હર્ષાન મોકલી દેજો માર ઘેર, હું શીખવાડીશ. ત્યાં રોજ જાય ને પેલી એને મોતી દાણો ભરતા શીખવાડે. આ અડધો ઓસાળ તો ભરાઈ ગયો. બોલો
0: બા, હાથ લાંબી ટૂંકી કરીને હંસામાં બધી વાતો કહેતી હતી.
1: હવે મને તો આ બધી વાતોમાં રસ નહોતો પડતો. આ મોટે ભાગે સેવ પણ પૂરી થવા આવી હતી એટલે હું તો ઘરમાં ગઈને ટીવી ચાલુ કરીને સિરિયલ જોવા બેઠી. આ તો ટીવીમાં અક્ષરા ને નૈતિકના ભૂતકાળની ખબર પડવાની હતી. આ ભમરાળી આઈપીએલ ચાલુ થઈ તે રિમોટ લઈને બાપુ તો રાતે બે દડો જોયા કરે ને મારે મોઢું ફૂલાવીને ઘડિયાળ હામું જોયા કરવાનું. બહાર તો નીકળાય નહીં, નકર મેરદાની ફળી ક્યાં આંગી છે, કસલી જોતી જ હશે. બીડી પીતા બાપુની બીડીમાંથી તિખારા બાના મોર ને મેના પોપટ ભરેલા ઓછાળ માથે પડે ને આખા ઓછાળ પર એનાથી વિંધે વિંધા પડી જાય. આ મારી ટીવીવાળીઓ અક્ષરા, નવ્યા, સુહાનંદ, ખુશી બધી બેટથી ટીપાઈ જાય. હવારે રિપીટ થાય ત્યારે જોવા પામતી. કાલ તો સિરિયલમાં નૈતિકની ગર્લફ્રેન્ડના ખાલી પગ જ બતાવ્યા હતા ને એપિસોડ પૂરો થઈ ગયો હતો.
2: હજી તો આમ થોડું જોયું ત્યાં તો દેકારો સંભળાયો, હાકલા ને પડકારા. હું તો રૂમની બહાર નીકળીને જોઉં તો બા કાળી કાકીને હંસામાં ધોડતા ડેલાની બહાર. હું એ હાથમાં રિમોટને દોરીએ ટીંગાતો દુપટ્ટો લઈને શેરીમાં જોયું તો હબક ખાઈ ગઈ. શેરીમાં સળગતી કોઈ બાઈ ધોળે દોડે આખે આખી ભડકે બળતી, આખ્યું ફાટી રહી ગઈ. એક રાડ નીકળી ગઈ મારાથી. પેલી બળતી બાઈક કાળી શિવ નાખતી હતી, એ નહીં જાઓ, કે નહીં જવાની, ઓ માળી, ઓ મા, ઓ મા.

હવામાં આગળ પાછળ બળતો આ ઓળો ઠેકડે ઠેકડા નાખતો હતો. બધા ધોળીને ગોદડાની ચાદરને હેઠે પડેલી ધૂળના ખોબે ખોબા ભરી ભરીને એ ભળભળ બળતા શરીર પર ફેંકવા લાગ્યા. બે ત્રણ જણાએ તો પાણીની ડોલ ઢોળીને એ બાઈ ઠરી ગઈ. હું એ ધોળતી ન્યા પોગી. ઓ બા, આ તો જોશી કાકી છે. મારાથી રાડ ફાટી ગયો. બાએ મારું બાવડું પકડીને હું આખી ધરૂતી હતી મન બા ડેલા સુધી મૂકવા આવી. ઘરમાં ઘર રાડી પાડમાં બધાને ખબર જ છે હું આવું. તું જા જા જા જા પાણી પી. બા પણ આખી ધરૂતી હતી મને ખબર નહીં, પણ હું ધ્રુસકે ધ્રુસકે રોતી હતી ને મને હજી એ કંપારી અનુભવાતી હતી. કાળા મસ જશી કાકીમાં કાંઈ હાજું નહોતું. આ બા ભળતું બનાવતી ત્યારે ફળિયામાં બધું બળી જાય પછી હું બળતણ હાઠિયું એક બાજુ કરી થાળીમાં બળેલા ભળતું થઈ ગયેલા રીંગણા કાઢતી તો એ રીંગણાનો એ કાંઈ ઘાટ કળાતો. પણ જશી કાકીમાં તો એની મરૂન કલરની ઓઢણી બળીને આખા ડીલે ચોંટી ગઈ હતી. કમખાનું ભરત કાળું મસને આખી છાતીએ બળીને વીંટળાઈ ગયું હતું. થેપાડું અડધું બળેલું ને અડધું પગમાં ચોંટેલું.

0: એના લાંબા કાળા વાળની જગ્યાએ બળેલા મૂળિયા, હાથે પગે ને મોઢા પર ચામડી બળીને હંકો રહી ગઈ ને મોઢામાંથી લાળ નીકળતી હતી. એક બલોયું તો તાપમાં તપીને પાણો ફાટે એમ હાથમાંથી ફાટી ગયેલું. પૂરા 5 હાથનો કાળો ભસ બળેલો ઠગલો, એનાથી માન માન શ્વાસ લેવાતા. એ બધું અત્યારે ફરી આંખોની સામે ભડકે બળવા લાગ્યું. હું હેઠે પાણા પર બેહી પડી. મેં તો કોઈ દી આવું જોયેલું નહીં. શેરીમાં રાફડે કીડિયારું ઉભરાય માણા ઉભરાવા લાગ્યું. મેરાદાની કસલી, બીજલ કાકાની હેતલી ને શાંતિદાની કોયલી, ભગવાન કાકાની જાગુડી, રતન ફોઈની જાગલી, બધી મારી ડેલીમાં. ગામમાં અમારે કાંક નવા જૂની જેની શેરીમાં થાય એના ઘરે અમે બધી ભેગી થઈ જાતી. અમે બધી અમારા ધાબા માથે ચડી ગયું. અમારા ધાબેથી આમ ગામ આખું દેખાય. જશી કાકીના ઘરમાં અત્યારે માણા માતું નહોતું. ધોળા ચોરણા કેળિયા ને રાતા કાળા ઓઢણા. કામ કરવાવાળા કરતાં કામ સીંધવાવાળા વધારે હતા. તુલસીદાન ટેમ્પો આવ્યો, એમાં ગાદલું પાથર્યું ને 4-5 આદમીએ જશી કાકીને ગાદલા માથે હુવડાવ્યા. જશી કાકીને ધોળી ચાદરમાં વિટોળ્યા હતા ને ચાદરમાં લોહીના લાલ ને કાળા ડાઘ પડી ગયા હતા. આ શાંતિદાની કોયલીએ તો એ જોઈને ઉલટી કરી. ક્યાંક ક્યાંક કોઈ રબારડુના રોવાના ધીમા અવાજ આવતા હતા. બે રાતા ઓઢણા ટેમ્પામાં ચડ્યા ને બાકીના 3-4 કેળિયા ચોરના વાડે ટીંગાણા ને ટેમ્પો ગામની બહાર. હે, આ જશી કાકીને ક્યાં લઈ ગયા હશે? જાગુડી પૂછતી હતી. ભામનગર જ તે. બાકી માર મમ્મી કહેતા હતા કે તાલુકે તો કોઈ ડૉક્ટર આ કેસને ટસ ન કરે. કસલી બોલી, ભાડી મોટી મમ્મીવાળી, આ કાલ હવારની નવી નવાઈને સુધરી ગઈ. બાકી આખો દી બા બા કર્યા કરતી હતી. બેસને હવે. ગાગલી એને ઝાપટી નાખી. લે, તને આંગળીએ શું થયું હર્ષાડી? હેતલી મારો હાથ પકડતા બોલી. કાંઈ નહીં, હવે રોટલા ઘડતા હિંકતી હતી તે દાજી ગઈ. હાલો હાલો, હવે મન તો ફેર ચડે છે. મેં કીધું ને બધું કલબલ કલબલ કરતી હેઠે ઉતર્યું. મારા ઘરમાં બધી ગોઠવાઈ ગઈ. મેં પાણિયારે જઈ પાણી પીધું ને કોરે ઊભા ઊભા મોઢું ધોયું. હેતલી મારી વાહે આવી મારા ખભે હાથ મૂકીને કે, હર્ષા હર્ષા તને શું થાય છે? મેં એની સામે જોયું. ખબર નથી. અમે ઘરમાં બેઠા કોયલીએ ટીવી ચાલુ કરીને ચેનલ ઉફેરવી. એ અવાજ ધીમો કરો ભમરાડીયું, કોક સાંભળશે તો ભૂંડા લાગશું. કે હે કે ગામમાં આવું થઈ ગયું ને આપણે ટીવી જીવી જોવી? મેં કીધું એટલે કોયલીએ અવાજ ધીમો કર્યો ને મેં બારણાને સ્ટોપર મારી દીધી. જાગલી એના ટેવ પ્રમાણે ઘરમાં ખાખા ખોળા કરતી હતી. તે એના હાથમાં મારી ભરતની થેલી આવી ગઈ. તે ઊનના દોરા ને સોયો ને મંડી બધું કાઢવા. એમાં એને હું જે ઓછાળમાં ભરત ભરતી હતી એ હાથમાં આવ્યો. હાઠ હસલી, તું તો મસ્તીનું ભરત ભરે છે હો છાની માની. જાગલી અડધા ભરેલા મોરલાને મેના પોપટ જોઈને બોલી. લે હવે એમાં છાના માને ક્યાં વાત આવી જ છે? હજ તો અડધું એ ભરત ન જ ભરાણું. મેં એના હાથમાંથી મારો ઓછાળ લઈ લીધો. હા, તે જે દી તે દી તો પૂરો થાય જ ને આ ઓછાળ. કસલી ખીખીયાટા કરતી આંખ મીચતારતા બોલી. મારાથી નિહાકો નંખાઈ ગયો. હવે તો કોને ખબર. મારાથી પલંગ માથે પથરાયેલ બીડીના તિખારાથી વિંધાઈ ગયેલા બાના ઓછાળ તરફ જોવાઈ ગયું. પોપટ મોર ને મેનાની ચાંચને પાંખમાં વિંધા પડી ગયા હતા. કલાક એક માંડ થઈ ત્યાં ટેમ્પોનો અવાજ આવ્યો ને અમે બધી ફટોફટ ટીવી બંધ કરી ધોળથી ધાબા માથે. ટેમ્પો વેલજી કાકાને ઘર પાસે ઊભો રહ્યો. આદમી હેઠા ઉતર્યા. મારા ધબકારા વધી ગયા. પેલી બે બાયુ જે ટેમ્પામાં ચડી હતી એણે ઉતરતા તો જાણે લાંબા સાદે રોવાનું ચાલુ કર્યું.
1: એ આવા ઓચિંતા ગામત્રા નોતા કરવા મારી બેન, આ પાપા પગલી પાટનારો તારે આ ખોરડે હવે કોણ? ગયા જશી કાકી,
0: જાગોડી ધીમેથી બોલી. કોયલીએ કાંક હેઠેથી અવાજ સાંભળ્યો તે હેઠે ગઈ. એની હારે અમારા પાડોશી દેવું મને હાથ પકડીને ઉપર લેતી આવી. એમાં તો જાગલી રાતી પીળી થઈ ગઈ. એ હરખ પદુડી દેવું મને હુકામ લેતી આવી ઉપર? આ ગૌ માસીએ કીધું અમે સનાને જાવીશી, ડોસી એકલા છે તે હું ઉપર લેતી આવી. માડીને ખુરશી માથે બેઠાડ્યા. ઈએ તે નેજવું કરીને અમારી જેમ જોતા હતા. શેરીમાંથી બાયુ નાકમાંથી ને કાનમાંથી ને પગમાંથી બધું કાઢી સાડલાને છેડાને ખોલી ને ધડતો રાખી રોવા પોગી ગયો. થોડાક મોટા આદમી હાથમાં કુહાડા લઈ ગામની બહાર નીકળી ગયા. હાન થવામાં હતી એટલે બધું ફટોફટ પતતું હતું. રબારણું ને ગામની બીજી બાયુ બે હાથે છાતી કૂટતી

0: કુતી મરસ્યા ગાતી હતી, બેન તારા ઉગમણા બારના થાપણ, આથમણા બારના ઉથાપણ, તારા મૈયરના ઓઢણારી સાળા, તારા હાથેરે કેમ દેવ દેવાણા. શું કરે ત્યાં ઘરમાં એ બાયુ? જાગુડીએ મને પૂછ્યું. દેવુમાં ગળફો કાઢીને અમારી સામે જોઈને બોલ્યા,
1: એ જસીને હણઘારવા બાયુ માલિપા જીવ છે, આ જેનો વર હયાત હોય ને બાઈ મરી જાય એને મહાણ લઈ જતા પહેલા નવી નવી બાઈને જેમ તૈયાર કરે નવડાવે.
0: અમે બધી દેવુમાની વાત આખી મૂટી કરીને સાંભળતી હતી.

આ જેનો વર હયા તો હોય ને બાઈ મરી જાય એમ મહાણ લઈ જતા પેલા નવી નવી બાઈને જેમ તૈયાર કરે નવડાવે. અમે બધું દેવમાંની વાત આખી મૂટી કરીને સાંભળતી હતી ને હજી તો એના પિયરિયાએ આવશે, એના બાપના ઘરની ઓઢણી ન ઓઢાડાય ને આ લગ્ન મહાણે ન લઈ જવાય ને તોય લઈ જાવી તો. એટલે ગાંડી હવે રિવાજ કોને કહેવાય. ત્યાં જશી કાકીના પિયરિયાનો ટેમ્પો આવ્યો અને જશી કાકીના બા જેવા એક ડોસીએ હાથ કાઢી કાઢીને છાતી કૂટવાનું શરૂ કર્યું. તારા માવતરની ઓઢણી અબડાવી રે, તારા માવતરની ઓઢણી અબડાવી. અમે જોયું કે જશી કાકીના વર વેલજી કાકા થાંભલીને ટેકો દઈને જોર જોરથી રોતા હતા, આદમીને અમુક બાયોને છાના રાખતા હતા. મારું મોઢું જોકે થોડું કટાણું થઈ ગયું. ગામના બાબરને બીજા છોકરા ફળિયામાં નનામી તૈયાર કરતા હતા. ફટાફટ આજુબાજુના ગામમાંથી માણસો આવવા માંડ્યું. એક ટેમ્પોમાં જશી કાકી મોહાળિયા આવ્યા. એક બેન આગળ કૂટતા હતા, બે હાથ જોર જોરથી છાટી પર ભટકાળીએ કાળી ચીહું નાખતા હતા ને હારિયાની બીજી બે બાઈઓ એના હાથ પકડી રાખતી હતી. બધી બાજુથી અવાજો વધવા લાગ્યા. ચારે કોરથી મને બધું દબાતું હોય એવું લાગતું હતું. વેલજી કાકાને બે ત્રણ મોટી ધોળી દાઢીવાળા આદમી અને કાળું થેપાડું પહેરેલા બેન ઘરની બહાર લઈ જઈને એક બાજુ કાંક સમજાવવા લાગ્યા. હવે અત્યારે હું વહીવટ કરવા ભેગા થયા છે, મારાથી બોલાઈ ગયું. દેવુમાં થોડું દાંત કાઢતા બોલ્યા, છોડ્યું ઈ તો અઠાણે જ વહીવટ થાય. ડોસીમાં સમજાય એવું કાંક બોલો ને ગોળ ગોળ ન બોલો. કસલી બોલી જ કે તારે ભાઈ બીજું ઘર કરવાનું છે કે નહીં? લે કર વાત છે ને બધા ઘેલ હાગરીના. હજી તો ઓલી એની માં ઘરમાં બળદું બનીને હુતી ત્યાં બીજા ઘરની વાતો. હું થોડી ઉકળી ગઈ. હા છોડ્યું, બધું અટાણે જ નક્કી થાય. પેલા થોડા વહીવટવાળા ભેગા થયા હતા એ વેલજી કાકાને કાંક સમજાવતા હતા, પછી હું નક્કી થયું એ ખબર ન પડી. પણ પેલું કાળું થેપાળું ઉતાવળે ઉતાવળે ઘરમાં અને બાકીના રો કક્કળમાં નનામી ઓરડાની બહાર નીકળી. કાંઈ હરખું દેખાતું નહોતું, રોવાના અવાજો વધી ગયા હતા. વેલજી કાકાને પકડી એક ભાઈ જશી કાકી પાસે લાવ્યા. વેલજી કાકા હાથ કાઢી કાઢીને રોતા હતા. એના હાથમાં કંકુ લેવડાવ્યું ને જશી કાકીને કપાળ ભરી દીધું. એક રબારણે જશી કાકીના પાનેતરનો છેડો ફાડ્યો ને બાર સાખે બાંધ્યો. દેવુમાં આ ઓઢણી કેમ ફાડીને બાર સાખે બાંધી? જાગલીએ પૂછ્યું. બસ પતી ગયું, હવે નવું ઘર કરવાનું તમારા વેલજી કાકાને. હવે એ નવી બાઈ પૈણીને આવે ત્યારે આ છેડો છોડીને એના ઓઢણે બાંધીને ઘરમાં આવશે. હે પ્રભુ! દેવુમાં બે હાથ જોડી ઊભા થઈ ગયા. ચાર જનોએ પહેરેલા ધોતીવાળા આદમીએ નનામી ઉપાડીને ઘરની બહારે નીકળ્યા. વેલજી કાકાને ખડકીથી પાછા વાળ્યા. એ કોરે બહેન રોતા હતા. જોયું વેલજી મહાણે ન ગયો ને, નવું ઘર કરવું હોય તો આદમી મહાણે ન જઈ શકે, ઓ ન જઈ શકે. ડોસીનો અવાજ ભરાઈ ગયો. બાબરે રોતી કૂટતી બાયુને હાથ લાંબો કરી મંદિરેથી પાછી વાળ્યું. બાયુ પડતી આખડતી કૂટતી ચોકમાં આવ્યું. અમારી વાડીએ વેલજી કાકા હાંઠિયું ખેંચતા હતા ને ત્યારે બપોર ટાણે એને વાય આવેલીને પડી ગયેલા. તે ઈ ટાણે લુગડા ધોતી જશી કાકીને ખબર પડી. તે ઉઘાડા પગે ઓઢણ્યા વન્યા તપેલી ડામર સડક પર ધોળતા આવેલા ને અટાણે ઈ હાવ જાય છે ને વેલજી કાકા બે પગ લઈને મસાળ સુધી હતે. જાગુડી દેવુમાને કહેતી હતી, તમને નહીં સમજાય છોડ્યું, બહુ નાન્યું છો તમે હજી. દેવુમાં માળાને આંખે અડાડતા બોલ્યા. પાદરથી પાછી વળેલી બાયુ ગોળ ગોળ ટોળે વળી મરસિયા ગાતી કૂટતી હતી. હાય બેન મારી, હાય હાય ગાતી હતી, ઝીલતી હતી. હું ભાગી છૂટી. મારી પાછળ દેવમાં બાકીની બધીને કહેતા હતા, જુઓ સાંભળો ને હીખજો, બાકી અત્યારની પરજાને આવું ગાતા ન થાવડતું. હારા દિવસે કોઈ મરસિયા ગાયને નહીં હીખવાડે. આ ગાવાને આજ કારણ મળ્યું છે તો બે શબ્દ સાંભળી ને કાક શીખજો છોડ્યું. હું નીચે આવી પંખો ફૂલ કરી દુપટ્ટો ભીનો કરી મોઢા પર ઢાંકીને સૂઈ ગઈ. છાતીમાં ભીસ વધતી જતી હતી, બહુ પરસેવો થતો હતો. આંખ્યું બંધ કરું ને નેરે લુગડા ધોતા પાંચ હાથ પૂરા બાવડે બળુંકા રૂપાળા જશી કાકી દેખાય.

ધૂળખાણે બાપ આહે રહ રહ રોતા માથે બકડિયું ભરીને દૂળ લેતા જશિકાકી દેખાય. દશામાના વ્રત ટાણે મંદિરે લાંબા ઢાળે દશામાનો ગરબો ગાતા જશિકાકી દેખાય. ને રે એના ઓછાળમાંથી કદળો કાઢતા જ જાય, ડોળ દીકડતો જાય ને ઈ હાંફતા જાય. ને પછી બાપુની બીડીના તીખારાથી ચડાયેલો બાનો ઓછાળ દેખાય, એમાં વિંધા વધતા જ જાય, પાખીઓને ચાંચું કપાતી જ જાય. ને મને મારો અધૂરો પોપટ મોર ને મેનાના અડધો ભરત ભરેલો ઓછાળ દેખાય. ઓછાળમાં સોયું ઉભરાતી જાય, મને વાગતી જાય ને શેવની પતલી હાર જેવા કઈ કેટલાય ગુચડામાં જશિકાકી બા હું ઓછાળ સોયું ઉનો ઉનો મારી આંગળીએ ચોટી ગયેલો લોટ અડધો કસલીના મોળામાં ને અડધો એના મોળાની બહાર શેવનો ગુચડો બળેલું ને અડધું પગમાં ચોંટેલું થેપાળું મોટા શેવના મશીનમાં હું જશિકાકી કસલી દેવુંમાં બા બધું પિંડામાં બંધાતું જાય. ને હેન્ડલ ફરે ને આટા ઉતરે ને મશીનમાં હેઠે તો મારી આંગળીએ બાંધેલો પાટો મરસિયા ભડકો નાટે બાંધેલો પાનેતરનો લીરો ઠાઠડીએ સૂતું લાલ કપડું લાલ ને કાળા ડાઘા ઉપકો છાતીમાં ભીસ હાફ હાફ ને પછી બધું શાંત ને મારા કાનમાં એક લાંબુ સુન્ન

હરસુડી, એ હર્ષા, જાગ હવે, ઊભી થા. મેં આંખો ખોલી તો અંધારા ઉતરી ગયા હતા. બા કોરે ઊભી હતી, એ ધરામાં હનાન કરીને માથાબોળ થઈને આવી હતી. એના લુગડામાંથી પાણી ટપકતું. ઊભી થાને કહું છું, હે ભાઈ સાહેબ, આ છોડી બહુ ટાઢી, આ જલ્દી અગરબત્તીનો ધૂપ દે મને, ને હું આ ભીના ઘાબા બદલું ત્યાં રોટલાનો લોટ બાંધી નાખ, ને બીજા ચૂલે તપેલામાં સેવ ચડાવી દે, હાલ હવે તારા બાપ આવીને તળેલા નાખશે. મેં ફટાફટ અગરબત્તી કરી. બાએ એક હાથે ધૂપ લીધો ને તુલસી ક્યારે અગરબત્તી ખોડી દીધી. મેં ફળિયામાંથી સેવ લીધીને તપેલામાં પાણી ભરીને રસોડે આવી. રસોડામાં જઈ લાઇટ કરીને ચૂલે તાપ કર્યો, પછી તપેલું ચડાવ્યું. કથરોટમાં લોટ બાંધવા લાગી ત્યાં બા આવી. લાવ હવે આઘી ખસ, મોડું થઈ ગયું આજ તો. હું ચૂપચાપ ઉંમરે બેસીને પાટો છૂટી ગયો એ આંગળીઓને જોતી હતી. હે બા, જશી કાકી મહાણમાં બળતા શું વાર લાગી હશે, હવે બળેલાને બળતા શું વાર લાગે. બાએ ચૂલામાં વધારે લાકડા નાખ્યા ને તાવડી ઊની કરી. લે હવે ફટોફટ લહણ ફોલી નાખ, તીખારી કરી નાખું, નકર પાછા ભાણું પછાડશે. મેં લસણનો ગાંઠિયો લીધો ને ફોલવા લાગી. દાઝેલી આંગળીઓ પર લસણ અળ્યું ને કાળી બળતરા થઈ. મોઢામાં આંગળી નાખી દીધી. પછી બા સામે જોયું. ચૂલો ઓલવાઈ ગયો તો ને બા કાળી ફૂંકણીથી ફૂંક મારતા હતા. હે બા, જશી કાકીને બળતા જીવ કેમ હાલ્યો હશે, બળતરા નહીં થઈ હોય. આખા રાંધણીયામાં ધુમાડો ભરાઈ ગયો. તપેલામાં સેવનું પાણી વરાળ ભેગું ઉકળવા લાગ્યું. બાને કોરી ઉધરસ ચડી ને રાંધણીયામાં કાળી ફૂંકણીથી ફૂંક મારતી આખે આખી ફૂંકાઈ જતી બા બોલી, જશી તો નસીબદાર ઉકલી ગઈ.

0: સૈયર કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા દિલ્હી સાહિત્ય અકાદમી પ્રસ્તુત વાર્તા સંગ્રહ મહોતુનું ધારાવાહિક પઠન. આ વાર્તાનું શીર્ષક હતું બળતરા. શીર્ષક ગીત અને લેખક રામ મૂરી, પઠન સ્વર અને નિર્માત્રી વૈશાલી ત્રિવેદી, સંગીત નિયોજન ચેતન ગઢવી. આ હતી આકાશવાણી મુંબઈ કેન્દ્રની ભેટ.
1: તો શ્રોતા મિત્રો, આ સાથે જ આજના દિવસ માટે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને આપો અનુમતિ. ફરી મળીશું, ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો.
2: આવજો, ફરી મળીશું.
1: આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી, સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ, 380009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, ABAD સહિયર

વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, બરાબર 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ચોમાસુ સત્રના આરંભે વિપક્ષોના નીટ પેપર લીક મામલે કરાયેલા હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી કોરંભે. પ્રધાનમંત્રીએ સંસદના ચોમાસુ સત્રના આરંભ અગાઉના નિવેદનમાં સંસદમાં તંદુરસ્ત ચર્ચાની હિમાયત કરી દેશે મેળવેલી સિદ્ધિઓને વર્ણવી. ભારે વરસાદગ્રસ્ત જમ્મુ કાશ્મીરમાં દર 6 કલાકે સ્થિતિનો અહેવાલ આપવા મુખ્યમંત્રીની તંત્રને તાકીદ. અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના મામલે વિશેષ તપાસ દળ દ્વારા સર્વોચ્ચ અદાલતમાં અહેવાલ રજૂ કરાયો. એકબીજા ઉપરના નવેસરથી હુમલાઓને કારણે ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાઈ અને ક્રૂડ ઓઇલના ભાવ વધારાને પગલે શેરબજારમાં કડાકો. સમાચાર વિગતવાર. સંસદનું ચોમાસુ સત્ર આજે શરૂ થયું. જ્યારે લોકસભા સવારે 11 વાગે શરૂ થઈ ત્યારે ગૃહે તેના 6 ભૂતપૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ આપી, જેમનું તાજેતરમાં અવસાન થયું હતું. ગૃહે કતારના ફાધર અમીર શેખ હમાદ બિન ખલીફા અલ થાનીને પણ શ્રદ્ધાંજલિ આપી. જ્યારે સ્પીકરે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિત વિપક્ષી સભ્યોએ નીટ પરીક્ષા ગેરરીતિનો મુદ્દો ઉઠાવ્યો. શ્રી બિરલાએ વિપક્ષને ગૃહ ચલાવવામાં સહયોગ આપવા અને શિષ્ટાચાર જાળવવા વિનંતી કરી, પરંતુ વિપક્ષી સભ્યોએ તેમનો વિરોધ યથાવત રાખ્યો, જેના કારણે લોકસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. રાજ્યસભામાં નવા ચૂંટાયેલા અને ફરીથી ચૂંટાયેલા સભ્યોના શપથ સાથે કાર્યવાહી શરૂ કરાઈ, જેમાં શરૂઆતમાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ નીટ પરીક્ષા ગેરરીતિનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો. જોકે હોબાળાને કારણે રાજ્યસભા અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને ગૃહ બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન વિપક્ષોના હોબાળા વચ્ચે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું કે જ્ઞાન ભારતમ મિશન હેઠળ 8 કરોડથી વધુ હસ્તપ્રતોનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે. આજે લોકસભામાં પૂરક પ્રશ્નોના જવાબમાં ડોક્ટર માંડવિયાએ જણાવ્યું કે મોદી સરકારે હસ્તપ્રતોનું સંરક્ષણ અને ડિજિટાઇઝેશન કરવા માટે જ્ઞાન ભારતમ મિશન શરૂ કર્યું છે, જેથી સંશોધનને સરળ બનાવી શકાય અને લોકો માટે સુલભ બને. મંત્રીએ માહિતી આપી કે 3,74,000થી વધુ હસ્તપ્રતો અગાઉથી જ અપલોડ કરવામાં આવી છે. સંસદના ચોમાસુ સત્ર અગાઉ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદ બંધારણની ગરિમા, સંસદીય પરંપરાઓ અને શિષ્ટાચારનું સન્માન કરીને સહકારની ભાવનાથી સંસદની કાર્યવાહીમાં ભાગ લે તેવી આશા વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી બિરલાએ જણાવ્યું કે કાયદાકીય અને અન્ય સંસદીય કાર્યનું સુગમ સંચાલન એક સામૂહિક જવાબદારી છે. આનાથી જનતાનો વિશ્વાસ વધુ મજબૂત થશે અને લોકશાહી સંસ્થાઓનું કદ વધશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ચોમાસું હોય કે ચોમાસું સત્ર, જો બંને સક્રિય હોય તો જ તે ખૂબ ઉત્પાદક સાબિત થાય છે. સંસદના ચોમાસું સત્રની શરૂઆત પહેલા મીડિયા સાથે વાત કરતા તેમણે

0: ને જણાવ્યું કે જ્યારે બંને ઉત્પાદક હોય છે ત્યારે તે રાષ્ટ્રનું કલ્યાણ અને તમામ જીવોના કલ્યાણ તરફ દોરી જાય છે.
1: મોનસૂન હો યા મોનસૂન સત્ર, અગર દોનો પ્રોએક્ટિવ હો તો બહોત હી પ્રોડક્ટિવ હોતે હૈ, ઓર દોનો કો પ્રોડક્ટિવ હોતે હૈ તો દેશ કા કલ્યાણ હોતા હૈ, જીવ માત્ર કા કલ્યાણ હોતા હૈ. સાથીઓ, પિછલે એક મહિને મેં દેશ ને અનેક સિદ્ધિયાં પ્રાપ્ત કી હૈ, ચાહે રાષ્ટ્રીય હો, અંતરરાષ્ટ્રીય હો, ઓર અબ તો અંતરિક્ષ ભી હો, ભારત કે લિયે ગર્વ કે પલ રહે હૈ.
0: શ્રી મોદીએ કહ્યું કે સંસદમાં યુવાન અને અનુભવી સાંસદો છે, તેમના અનુભવનો દેશને લાભ મળે તે આવશ્યક છે.
2: અમારે સદન મેં બહુ અનુભવી સાંસદ ભી હૈ, દલ ઉનકા કોઈ ભી હો, ઉનકે પાસ એક લંબા અનુભવ હૈ. એસે સમય મેં ઉનકે અનુભવ કી, ઉનકે જ્ઞાન કી સંસદ કો ભી જરૂરત હૈ, દેશ કો ભી જરૂરત હૈ. ઓર ઇસકે લિયે સંસદ કા ચલના, સાર્થક ચર્ચા હોના, યે મેં સમજતા હું કે બહોત હી સમય કી માંગ હૈ. એસ્પિરેશન સે ભરે હુએ દેશ કે યુવાઓં કી માંગ હૈ કે હમ આગે બઢે, રાષ્ટ્રભક્તિ કે લિયે જી રહે, આવાજ કો સદન મેં ઉચિત મંચ મિલતા રહે.
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રીય મંચ પર હોય કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર પર હોય કે હવે અવકાશમાં પણ, ભારત માટે ગર્વની ક્ષણો રહી છે. ભારતના યુવાનોએ અવકાશમાં નવી સફર શરૂ કરી છે.
1: સ્કાયરૂટ સ્ટાર્ટઅપ હૈ, ઉસમેં જો નૌજવાન કામ કર રહે, મુજે બતાયા ગયા ઉનકી પૂરી ટીમ કી જો એવરેજ એજ હૈ વો સિર્ફ 28 સાલ હૈ. એસે નૌજવાનોને યે કામ કરકે દિખાયા. મેં કિસી 56 સાલ કે નૌજવાન કી બાત નહીં કર રહા હું, મેં દેશ કે યે સ્ટાર્ટઅપ ને 28 કે એવરેજ વાલે નૌજવાનો ને અંતરિક્ષ મેં ભારત કા ઝંડા ગાડ દિયા. ઉનકો તો બધાઈ હૈ હી હૈ, લેકિન એસી બાતે જો હૈ જો ભારત કો આત્મવિશ્વાસ સે ભર દેતી હૈ. વિશ્વ મેં ભારત કા પ્રોફાઇલ સર્વમાન્ય, સર્વસ્વીકૃત બનતા જાતા. સાથીઓ, યે સંયોગ નહીં, યે એક સંદેશ હૈ, ઓર બડા મજબૂત સંદેશ હૈ.
0: શ્રી મોદીએ કહ્યું કે વિવિધ પ્રદેશોમાં યુદ્ધના સતત ભયથી સમગ્ર વિશ્વ ચિંતિત છે. પેટ્રોલ, ડીઝલ, એલપીજી, ખાતરો અને રસાયણોને લઈને અનેક અવરોધો અને કટોકટીઓ ઉભી થઈ છે. તેમણે કહ્યું કે આમ છતાં ભારતે 7.7% વિકાસ દર જાળવી રાખ્યો છે. નવા સુધારા અંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે રિફોર્મ એક્સપ્રેસમાં સવારી કરતા દેશના પરિણામ સ્વરૂપે ભારતના યુવાનો આટલી મોટી હિંમત બતાવી અને સફળતા પ્રાપ્ત કરી શક્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. જમ્મુ અને કાશ્મીરમાં વર્તમાન હવામાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ તમામ જિલ્લા વહીવટીતંત્રોને આગામી 24 જુલાઈ સુધી દર 6 કલાકે પરિસ્થિતિ અંગેના અહેવાલો રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ અહેવાલોને આધારે આપત્તિ વ્યવસ્થાપન, રાહત, પુનર્વસન અને પુનઃનિર્માણની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પૂંચ અને રાચોરીના જોડિયા સરહદી વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન અને અચાનક આવેલા પૂરને પરિણામે 12 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ગુમ થયા હતા, જેના કારણે રસ્તાઓ અને ઘરો સહિત જાહેર અને ખાનગી માળખાને વ્યાપક નુકસાન થયું હતું. રામ મંદિર દાન ચોરી કેસમાં ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે સુપ્રીમ કોર્ટે સમક્ષ પોતાનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો છે. આ સ્ટેટસ રિપોર્ટ ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતા હેઠળની 3 ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ સીલબંધ કવરમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ મામલાની સુનાવણી આજે સુપ્રીમ કોર્ટમાં થવાની છે. પંજાબ સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમથી નવી અમલમાં મુકાયેલી વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન યોજનાના સરળ સંચાલન માટે પૂરતી વ્યવસ્થા કરી છે. આ યોજના ગ્રામીણ કામદારો માટે રોજગારીની તકો મળે છે અને રાજ્યભરમાં વિકાસ કાર્યોના અવિરત અમલીકરણને સુનિશ્ચિત કરે છે. તમિલનાડુના વિલાથિકુલમના ડીએમકે ધારાસભ્ય માર્કંડેયની આજે વહેલી સવારે પોલીસે ધરપકડ કરી છે. તેમની ધરપકડ તુતીકોરીનના કોવિલપટ્ટીમાં ડીએમકેની જાહેરસભામાં તમિલનાડુના મુખ્યમંત્રી સી જોસેફ વિજય વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીના સંદર્ભમાં કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની બટુકેશ્વર દત્તને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે જણાવ્યું કે બટુકેશ્વર દત્તે બ્રિટિશ શાસનના અન્યાય સામે સમગ્ર દેશમાં સ્વતંત્રતાની જ્યોત પ્રગટાવી હતી. સંરક્ષણ મંત્રીએ બટુ

કેશવર દત્તને એક શ્રદ્ધાળુ, રાષ્ટ્રવાદી અને હિંમતવાન વ્યક્તિત્વ તરીકે વર્ણવ્યા હતા. ભારતના નિયંત્રક અને મહાલેખક કાર્યાલય અને ભારતીય સામાજિક વિજ્ઞાન સંશોધન પરિષદના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સ્તરે સંશોધન લેખ સ્પર્ધા આયોજિત કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય ઓડિટ તારણો અને જાહેરનાણાં સંબંધિત મુદ્દાઓ પર શૈક્ષણિક રીતે મજબૂત, નીતિ સંબંધિત અને મૌલિક સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. આ સ્પર્ધામાં માન્યતા પ્રાપ્ત સ્નાતકમાં અભ્યાસ કરી રહેલા, અનુસ્નાતક અથવા ડોક્ટરલ પ્રોગ્રામમાં નોંધાયેલા પૂર્ણ સમયના વિદ્યાર્થીઓ પોતાનો લેખ 1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર દરમિયાન સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન મોકલી શકે છે. દરેક કેટેગરી પ્રમાણે પ્રથમ 3 વિજેતાઓને અનુક્રમે 1.25 લાખ, 1 લાખ અને 75,000 રોકડ પુરસ્કાર આપવામાં આવશે. ઈરાન અને અમેરિકા વચ્ચે સતત 9મા દિવસે હુમલાઓ થયા હતા, જેને કારણે વ્યૂહાત્મક સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર તણાવ વધ્યો હતો. અમેરિકાએ દક્ષિણ પશ્ચિમ ઈરાનના ખોરમો શહેરને નિશાન બનાવ્યું હતું, જ્યારે જોર્ડન, કુવૈત અને બહેરીન પર ઈરાને નવેસરથી હુમલાઓ કર્યા. ઈરાનની અર્ધસત્તાવાર સમાચાર એજન્સીએ સ્થાનિક અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે અમેરિકાના હુમલાને કારણે બુશેહર પ્રાંતની દશ્તી કાઉન્ટીના વહીવટી કેન્દ્ર ખારમોજના કેટલાક ભાગોમાં વીજળી ગુલ થઈ છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ બાદ ક્રૂડ ઓઇલના ભાવોમાં વધારાને પગલે વૈશ્વિક બજારોના પગલે ભારતીય શેરબજારમાં પણ કડાકો નોંધાયો છે. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સમાં 500 કરતાં વધુ અને નિફ્ટીમાં 100 અંક કરતાં વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. ચોમાસું સત્રના આરંભે વિપક્ષોના નીટ પેપર લીક મામલે કરાયેલા હોબાળાને પગલે સંસદના બંને ગૃહોની કામગીરી ખોરંભી. પ્રધાનમંત્રીએ સંસદના ચોમાસું સત્રના આરંભ અગાઉના નિવેદનમાં સંસદમાં તંદુરસ્ત ચર્ચાની હિમાયત કરી દેશે મેળવેલી સિદ્ધિઓને વર્ણવી. ભારે વરસાદગ્રસ્ત જમ્મુ કાશ્મીરમાં દર 6 કલાકે સ્થિતિનો અહેવાલ આપવા મુખ્યમંત્રીની તંત્રને તાકીદ. અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના મામલે વિશેષ તપાસ દળ દ્વારા સર્વોચ્ચ અદાલતમાં અહેવાલ રજૂ કરાયો. એકબીજા ઉપરના નવેસરથી હુમલાઓને કારણે ઈરાન અમેરિકા વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાઈ અને ક્રૂડ ઓઇલના ભાવ વધારાને પગલે શેરબજારમાં કડાકો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2 વાગીને 30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી
1: રહેતી હૈ કે હમે દૂર જાના ભી હોતા હૈ દૂર જાકર ભી દિલ તો ઉસ ઇન્સાન સે જુડા હી રહેતા હૈ ક્યુંકિ રિશ્તે કાંચ કે નહીં હોતે જો ટૂટ જાએ દિલ સે જુડે હોતે હૈ કિતની સકારાત્મક બાત આપને કહી હૈ હમારે એક ઓર શ્રોતા લિખતે હૈ કે શિક્ષિત બચ્ચે વિદેશ જાકર નોકરી કરતે હૈ વહાં કી ઉપલબ્ધિયોં સે ઉનકા હુનર દિખાઈ દેતા હૈ રાષ્ટ્ર ઓર મજબૂત હોતા હૈ પર અપને દેશ મેં કેવલ નામ કી પ્રસિદ્ધિ મિલતી હૈ લાભ કુછ નહીં મિલતા નહીં એસા નહીં હૈ આપ અપને દેશમાં જબ કામ કરતે હૈ તબ આપકો લાભ બહોત મિલતા હૈ યહાં પર રહેકર ભી કઈ સારે બચ્ચોને બહોત કુછ કમાયા હૈ હમારે એક શ્રોતા લિખતે હૈ કે વો જગદલપુર ગયે થે બસ્તર વહાં કા કલ્ચર વહાં કા ચિત્રકૂટ જલપ્રપાત હરે ભરે જંગલ હરિયાલી ઉનકો આજ ભી યાદ હૈ મન મચલ જાતા હૈ હા બહોત સુંદર જગહ હૈ યે બહોત ખૂબસૂરત જગહ હૈ બડા આનંદ આતા હૈ જગહ પર વો બડા અપનાપન ભી હૈ લોગો મેં વૈસે ભારત કે કિસી ભી ક્ષેત્ર મેં

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. અમદાવાદમાં દીપડાને પકડવા વન વિભાગ દ્વારા ટુકડી બનાવવામાં આવી છે, જે દીપડાના પગના નિશાન દ્વારા દીપડો શહેરી વિસ્તારમાં ક્યાંથી આવ્યો તેની તપાસ કરશે. અમદાવાદના શેલા અને બોપલગુમા વિસ્તારમાં દીપડો દેખાયો હોવાના અહેવાલ અંગે પ્રતિક્રિયા આપતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ આ વાત કહી. તેમણે દીપડો દેખાય તો વન વિભાગને જાણ કરવા પણ લોકોને અપીલ કરી છે.
1: શેલા અને બોપલગુમા વિસ્તારની અંદર દીપડો ફરવાના સીસીટીવીના માધ્યમ દ્વારા અને લોકોના માધ્યમ દ્વારા સમાચાર મળેલ છે. એને રેસ્ક્યુ કરવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તમામ ટીમો લાગી ગઈ છે. રાત્રિ દરમિયાન એ વધારે ચાલતું પ્રાણી છે, એગ્રેસિવ હોય છે, એટલે તમામને હું વિનંતી કરું છું કે આને કોઈ જાતની પજવણી ન થાય. જ્યાં પણ દેખાય ત્યાં તમામ લોકો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અથવા વહીવટી તંત્રનો સંપર્ક કરે, જેથી કરીને જલ્દીથી આપણે રેસ્ક્યુ કરી શકીએ.
0: બીજી તરફ અમરેલીમાં સિંહના હુમલા અંગે મંત્રીશ્રીએ કહ્યું, આ હુમલામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે, જ્યારે સિંહને પકડવાની કામગીરી હાથ ધરાઈ છે. અમદાવાદમાં ફટાકડાના એક કારખાનામાં થયેલા વિસ્ફોટ કેસમાં મેટ્રો કોર્ટે મુખ્ય આરોપી સહિત બે લોકોના આગામી 27 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા, જ્યારે એક મહિલા આરોપી સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે ગત શનિવારે કારખાનામાં થયેલા વિસ્ફોટમાં 9 લોકોના મોત થયા છે. આ મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી. પંચમહાલમાં ચાંદીપુરા વાયરસના વધુ 3 શંકાસ્પદ કેસ નોંધાતા દર્દીઓની કુલ સંખ્યા 23 થઈ છે. અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે શહેરા મોરવા હડપ અને હાલોલ તાલુકાના 3 બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણ દેખાતા તેમને ગોધરા સિવિલ અને વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યારે જિલ્લામાં અત્યાર સુધી 2 કેસ પોઝિટિવ નોંધાયા અને 5 બાળકના મોત થયાના અહેવાલ છે. તો જામનગરમાં ચાંદીપુરા વાયરસના બંને શંકાસ્પદ કેસના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ગણપતનગર અને રવિ પાર્ક વિસ્તારમાં નોંધાયેલા બંને કેસ મામલે બાળકોના નમૂના તપાસ માટે પ્રયોગશાળામાં મોકલાયા હતા. બંને જિલ્લાઓમાં દવાઓના છંટકાવ સહિતની કામગીરી હાથ ધરાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના મહાન સ્વતંત્રતા સેનાની બટુકેશ્વર દત્તજીને તેમની પુણ્યતિથિ નિમિત્તે ભાવપૂર્ણ વંદન કર્યા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પટેલે લખ્યું, મા ભારતીની સ્વતંત્રતા કાજે તેમનું સમર્પણ અને સંઘર્ષ આપણને સદૈવ રાષ્ટ્રસેવાની પ્રેરણા આપતા રહેશે. તેમના ઉચ્ચ આદર્શો અને દેશપ્રેમ દેશવાસીઓના હૃદયમાં અમર રહેશે. ઉલ્લેખનીય છે કે બ્રિટિશ શાસન સામે સમગ્ર દેશમાં સ્વતંત્રતાની અલખ જગાડનારા અને સેલ્યુલર જેલમાં અનેક અત્યાચાર સહન કરનારા બટુકેશ્વર દત્તજી તેમના સંકલ્પ પર અડગ રહ્યા હતા. તેમના સાહસ, બલિદાન અને નિઃસ્વાર્થ દેશભક્તિની ભાવના યુવાનો માટે હંમેશા પ્રેરણા રહેશે. વલસાડમાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 2 યુવકના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે ગઈકાલે રાત્રે 3 યુવક બાઇક પર સુરત તરફ જવા રવાના થયા હતા. દરમિયાન ચંદ્રમૌલેશ્વર મંદિર નજીક એક અજાણ્યા વાહન સાથે અથડામણ થતા 2 યુવકના ઘટનાસ્થળે મોત નીપજ્યા, જ્યારે ઇજાગ્રસ્ત 1 યુવકને સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ અંગે વલસાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી. જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા આદર્શ સ્મશાન નજીક સરકારી જમીન પરથી દબાણવાળા મકાન દૂર

0: कराया। महापालिकानी एस्टेट शाखानी टुकड़ीए 2800 ચોરસ ફૂટ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલમાં અવરોધરૂપ બનેલા 4 મકાનને હટાવ્યા છે। આ અંગે જામનગર મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવાએ વધુ માહિતી આપી।
1: જામનગર સ્મશાન પાસે જે સ્મોટરની કેનાલ જાય છે એના ઉપર 3 મીટર પહોળાઈમાં અને લગભગ 50 મીટર લેન્થમાં એટલે કે 1500 ચોરસ ફૂટ જેટલું જે દબાણ છે એ કરવામાં આવેલું હતું, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ છે એને અવરોધ થતો હતો। જેમાં 4 પ્રોપર્ટી આવેલી છે, 4 પ્રોપર્ટીને લીગલ નોટિસ આપી તમામ પ્રક્રિયા પૂર્ણ કરી અને આદેશ કરી અને આજ રોજ એ દૂર કરવાની કામગીરી હાલે ચાલુ છે અને આજના દિવસમાં એ પૂર્ણ કરવાનું ટાર્ગેટ।
0: કચ્છમાં મુંદ્રા તાલુકાના ટુંડા ગામમાં સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદે દબાણ વહીવટીતંત્ર દ્વારા હટાવાયા। આ કાર્યવાહી હેઠળ અંદાજે 3.76 કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે। લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે દુકાન અને બાંધકામ દૂર કરાયા છે। સરકારી મિલકતો પર કોઈપણ પ્રકારનું દબાણ ચલાવી નહીં લેવાય તેવી વહીવટીતંત્ર દ્વારા ચીમકી અપાઈ છે। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ફોલો કરશો। આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો।
2: પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ। શ્રોતા મિત્રો, બપોરના 2:35 થઈ છે, રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ। આજના ગુજરાતી ગીતોના કાર્યક્રમની શરૂઆત કરીએ મિતાલી અને ભૂપિન્દર સિંઘના સ્વરમાં ગવાયેલ તુષાર શુક્લની આ રચનાથી।

0: વિભા દેસાઈના સ્વરમાં આ હતી અવિનાશ વ્યાસની ગીત રચના. શ્રોતા મિત્રો, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.
1: હર રોજ રાત 10 વાગે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: હર રોજ સુબહ 7 વાગે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આવો હવે સાંભળીએ આરતી મુનશીના કંઠે મીરાબાઈની આ ગીત રચના.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનીએ ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબંધિત પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત.
0: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPP નો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી

0: આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharati.gov.in/nipp અથવા akashvani.gov.in/files/nipp.pdf ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રોનું પ્રસારણ. બપોરના બરાબર 3 થયા છે. હવે પછીનો કાર્યક્રમ સખી સહેલી, બસ થોડી જ વારમાં.

નમસ્કાર શ્રોતા મિત્રો, બારીની બહાર વરસાદની ટપ ટપ અને રેડિયો ટ્યુનર પર 96.7 FM. હા, આ છે વિવિધ ભારતી અમદાવાદ. સાંજના આ આહલાદક અને રોમેન્ટિક માહોલમાં તમારા રેડિયો સેટમાં ગુંજી રહ્યો છે તમારા મનનો અવાજ. દિવસના થાકને આ વરસાદી વાછટમાં ધોઈ નાખવાનો અને સંગીતની મહેફિલમાં ડૂબી જવાનો સમય થઈ ગયો છે. આકાશમાં ઘેરાયેલા વાદળો અને માટીની ભીની ભીની સુગંધ વચ્ચે તમારા મૂડને એકદમ ફ્રેશ કરવા અમે તૈયાર છીએ. તો ચાલો ગરમા ગરમ ભજીયા અને ચાની ચુસ્કી સાથે શરૂ કરીએ આ સફર અને જોઈએ કે વરસાદની આ રંગીન સાંજે તમારા માટે વિવિધ ભારતીના પિટારામાં કયા કયા ખાસ સુર અને સંગીત છુપાયેલા છે. સાંજે 5 વાગે સરગમ, જેમાં આપણે માણીશું 90ના દાયકાના બોલિવૂડના સદાબહાર ગીતો. સાંજે 5:30 વાગે સુરીલી સાંજ, આપણી માતૃભાષા ગુજરાતીના સુમધુર ગેરફિલ્મી ગીતો, ગઝલો અને સુગમ સંગીતનો ગુલદસ્તો. સાંજે 6 થી 7 સુરીલા સફર, બોલિવૂડના એવરગ્રીન રેટ્રો ગોલ્ડન ક્લાસિક ગીતોની અવિરત સફર. તો બસ, તમારા રેડિયો ટ્યુનરને

મિત્રો, સાંજના 5 વાગી ચૂક્યા છે અને આ સમય છે તમારા મનપસંદ કાર્યક્રમ સરગમનો. દિવસભરની દોડધામ પછી આ સાંજ છે થોડી નિરાતની. ચાલો સંગીતની એક એવી સફર પર નીકળીએ જે મનને હળવું કરે અને જૂની યાદોને તાજી કરી દે. આજે આપણી પાસે કેટલાક એવા સુંદર ગીતો છે જે આ સમયને વધુ ખાસ બનાવી દેશે. તો શરૂ કરીએ આજની આ સુરીલી સફર. સરગમ કાર્યક્રમમાં આપના માટે આવી રહ્યું છે ખુદદાર ફિલ્મનું આ ગીત, કુમાર સાનુ અને અલકા યાજ્ઞિક નાયુકલ સ્વરમાં.

આપ જોડાયેલા છો 96.7 FM પર અને સાંભળી રહ્યા છો કાર્યક્રમ સરગમ. સરગમમાં આગામી પેશકશ ફિલ્મ જાનમની, ગાયક કલાકાર અનુરાધા પૌડવાલ અને વિપિન સચદેવા.

96.7 FM પર આપ માણી રહ્યા છો ફિલ્મી ગીતોની સફર સરગમ, મારી એટલે કે રવિ સાથે. આપના માટે હવે પ્રસ્તુત કરીશું કોયલા ફિલ્મનું આ ગીત, ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના અવાજોમાં.

નમસ્કાર મિત્રો, વિવિધ ભારતીની સ્ટુડિયો ક્લોકમાં 5:30 થયા છે. મિત્રો, કહેવાય છે ને કે જે વાત શબ્દો નથી કહી શકતા તે સંગીત કહી દે છે, અને એમાંય જો ગીતો આપણા પોતાના એટલે કે ગુજરાતી હોય તો સાંજની મીઠાશ બમણી થઈ જાય છે. આવી જ એક અદ્ભુત મહેફિલ લઈને અમે આવી ગયા છે. સ્વાગત છે આપ સૌનું સુરલી સાંજ કાર્યક્રમમાં. તમારા પોતાના 96.7 FM વિવિધ ભારતી સાથે દિલના તાર જોડી દો, કારણ કે સુર અને શબ્દોનો આ સંગમ ખૂબ જ ખાસ રહેવાનો છે. કાર્યક્રમની શરૂઆત કરીશું આ સુંદર ગીતથી, જેને સ્વર આપ્યો છે સુલિકા પડિયાએ, રચના ભાગ્યેશ જાની.

0: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
2: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: સુરલી સાંજ કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે સઈદ આરિફ હસન જાફરીની સુંદર રચના પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
0: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: સુરલી સાંજ કાર્યક્રમમાં હવે પછીની રચના ભાગ્યેશ જાની, સ્વર સુલી કાપડિયાનો.

0: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન

0: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
2: સુરલી સાંજમાં હવે સાંભળીએ સઈદ આરિફ હસન જાફરીની આ રચના, સ્વર પુરુષોત્તમ ઉપાધ્યાય.

0: તો આ હતી સુરલી સાંજની અંતિમ પેશકશ, પરંતુ આપ જોડાયેલા રહો 96.7 FM સાથે, કારણ કે સુરોનો સિલસિલો હજુ જારી છે.
1: મન કી બાત હે જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. આપ ભી માનનીય પ્રધાનમંત્રી કે મન કી બાત કા હિસ્સા બન સકતે હૈ. ઇસકે લિયે આપ અપને સુઝાવ 24 જુલાઈ તક ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર રિકોર્ડ કર સકતે હૈ, યા ફિર 1922 પર ભી કોલ કર સકતે હૈ. નમો એપ યા માઈ ગોવ કે ઓપન ફોરમ મે પોસ્ટ કર સકતે હૈ, યા પોસ્ટ બોક્સ નંબર 111 આકાશવાણી દિલ્હી પર ભેજ સકતે હૈ. તો યાદ રખે, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત.
0: વિદ ભારતી અમદાવાદ 96.7 FM પર સાંજના 6 વાગી ચૂક્યા છે. સાંજ ધીમે ધીમે આગળ વધી રહી છે અને આ સમય જ શરૂ થાય છે આપણો ખાસ કાર્યક્રમ સુરીલા સફર. આ એ સમય છે જ્યારે જિંદગી અલગ અલગ રંગોમાં જોવા મળે છે. ઘણા મિત્રો ઓફિસનું કામ પતાવીને ઘર તરફ નીકળી રહ્યા છે, તો બીજી તરફ ઘરના રસોડામાં સાંજની ગરમાગરમ રસોઈની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. સોસાયટીના બગીચાઓમાં વડીલો નિરાતે સાંજની વોક લઈ રહ્યા છે અને એકબીજા સાથે સુખ દુઃખની વાતો શેર કરી રહ્યા છે. દિવસભરની ગમે તેટલી દોડધામ હોય, પણ સાંજનો આ સમય આપણને બધાને એક સરખી નિરાતનો અહેસાસ કરાવે છે. તો રસ્તાઓના ટ્રાફિક વચ્ચે રસોડામાં રસોઈ બનાવતા બનાવતા કે પછી બગીચાના શાંત માહોલમાં સંગીતના સુરનો બસ તમારા સાથી બનાવી લો. આગામી એક કલાક તમારી સાંજને વધુ ખુશનુમા અને આરામદાયક બનાવી દેશે. તો બસ રેડિયોનો અવાજ થોડો વધારી દો અને

મારી સાથે નીકળી પડો યાદોની આ સફરમાં. શરૂ કરીએ આજનું સુરીલા સફર આ પહેલા સુંદર ગીત સાથે. ફિલ્મનું નામ છે શરાબી, સ્વર કિશોર કુમાર અને આશા ભોસલે.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: ઢળતી સાંજ, એક કપ ચા અને કિશોરદાનો અવાજ સાંજ સુધારી દેવા માટે આટલું જ કાફી છે. મિત્રો નમસ્કાર. દોસ્તો, તમે સાંભળી રહ્યા છો સુરીલા સફર કાર્યક્રમ. દિવસભરની દોડધામ પછી આ ખુશનુમા સાંજ આપણને આપણી મનપસંદ પળો જીવવાનો મોકો આપે છે. આવી રોમેન્ટિક સાંજે ચાલો દિલને થોડું સુકૂન આપીએ કિશોર કુમારના આ સદાબહાર ગીત સાથે. ફિલ્મનું નામ છે મેરે જીવન સાથી.

મિત્રો, સાંજનો આ સમય ક્યારેક આપણને આપણી જૂની યાદોના સફર પર લઈ જાય છે. જીવનની કેટલીક પળો એવી હોય છે જે મનગમતા સંગીત સાથે સાંભળીએ તો હંમેશા માટે મનમાં કોરાઈ જાય છે. તો ચાલો સુરીલા સફરને વધુ સંગીતમય બનાવીએ ફિલ્મ બરસાત કી એક રાતના ગીત વડે. યુગલ સ્વર, લતા મંગેશકર અને કિશોર કુમાર.

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

આપણે બધા જિંદગીના સફરમાં મુસાફિર છીએ અને સમય સાથે સાથે ક્યારેક આપણા રસ્તા પણ બદલાતા રહે છે. ઘણીવાર દિલના કોઈ ખૂણામાં કેટલી એવી વાતો છુપાયેલી હોય છે જેને શબ્દોમાં મૂકવા માટે બસ એક યોગ્ય પળની રાહ જોવાની હોય છે. જ્યારે વણગહી વાતો સંગીતના સૂર પકડે ત્યારે સીધી સામેવાળાના દિલ સુધી પહોંચી જાય છે. દિલના એ જ સુંદર ભાવને રજૂ કરતું આગામી ગીત ફિલ્મ રાહી બદલ ગયેમાંથી. લતા મંગેશકર અને કિશોર કુમારના સુરીલ અવાજમાં ગવાયેલું આ ગીત મનની વાતને અદ્ભુત રીતે વ્યક્ત કરે છે. તો ચાલો સફરના આ વળાંક પર સાંભળીએ આ ખાસ ગીત.

આપ જોડાયેલા છો 96.7 FM પર, મારી એટલે કે રવિ સાથે, અને સાંભળી રહ્યા છો કાર્યક્રમ સુરીલા સફર. મિત્રો, પરિસ્થિતિ ગમે તેટલી પ્રતિકૂળ હોય પણ જો ભરોસો અડગ હોય તો મુશ્કેલ રસ્તાઓ પણ સરળ બની જાય છે. જિંદગીના સફરમાં આપણી આસપાસ ઘણું બધું બદલાતું રહે છે, છતાં પણ અંતરની હિંમત ક્યારેય ખૂટતી નથી. બસ આવા જ એક ભાવને રજૂ કરતું આગામી ગીત છે ફિલ્મ ઝૂઠા સચમાંથી, જેમાં સ્વર છે આશા ભોસલેનો.

જિંદગીમાં કેટલીક વસ્તુઓ એટલી શાંતિથી બદલાય છે કે આપણને તરત ખબર પણ નથી પડતી. જેમ સમય વહી જાય છે તેમ આપણી અંદર પણ એક મૌન પરિવર્તન આવતું રહે છે. આવી જ ક્ષણો માણવાની એક અલગ જ મજા હોય છે. સુરીલા સફરને આગળ વધારતા હવે પછીનું ગીત છે ફિલ્મ ચુપકે ચુપકેમાંથી, સ્વર લતા મંગેશકર.

રોજિંદી જિંદગીમાં ક્યારેક બધું એક સરખું લાગતું હોય છે, પણ સમય રોજ પ્રકૃતિના પાના પર એક નવો સંદેશ લખી જાય છે. જિંદગીની ડાળી પર રોજ એક નવો અનુભવ, એક નવો વિચાર આવીને બેસે છે. બસ આપણી પાસે એ બદલાવને મહેસૂસ કરવાની નજર હોવી જોઈએ. આવા જ એક સુંદર વિચાર સાથે હવે પછીનું ગીત છે ફિલ્મ અંગૂરમાંથી, સ્વર આશા ભોસલે.

0: જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.
1: પર આપ જોડેલા છો મારી એટલે રવિ સાથે અને સાંભળી રહ્યા છો કાર્યક્રમ સુરીલા સફર. મનની અધિરાઈ કે દિલની પ્રતીક્ષા પણ જિંદગીની આ સફરનો એક અનોખો હિસ્સો છે. ઘણીવાર કોઈ પળ કે કોઈ લાગણીની રાહ જોવામાં જે વ્યાકુળતા હોય છે એ જ ક્યારેક સંગીતના સૂર બનીને વહી નીકળે છે. આ સફરને આગળ વધારતા હવે પછીનું ગીત છે ફિલ્મ તેરી મહેરબાનીયામાંથી, સ્વર અનુરાધા પૌડવાલ.

સુરલા સફરના આજના મુકામ પર હવે સમય થયો છે રજા લેવાનો. સંગીતનો સાથ હોય ત્યારે સમય ક્યાં પસાર થઈ જાય છે ખબર નથી પડતી. રસ્તાઓ બદલાય છે, મુસાફર બદલાય છે, પણ સુરો અને યાદો હંમેશા આપણી સાથે ચાલે છે. આ સફરના અંતિમ પડાવ પર આપણે સાંભળીએ ફિલ્મ ચલતે ચલતેનું આ ખાસ ગીત કિશોર કુમારના અવાજમાં.

તો હતી કાર્યક્રમ સુરીલા સફરની સંગીતમય સફર આપના રેડિયો મિત્ર રવિ સાથે. આપ જોડાયેલા રહો 96.7 FM સાથે. થોડી જ વારમાં જોડાઈશું અમારા મુંબઈ કેન્દ્ર સાથે અને સાંભળીશું ફોજી મિત્રનો ખાસ કાર્યક્રમ જયમાલા.

0: રોહન અને રિયાની લવ સ્ટોરીની મેચ થઈ શરૂ. બંનેએ ખાધું ઇટાલિયન ક્વિઝિન. વેઇટરે નાખ્યું સ્પિન. 4000 નું આવ્યું બિલ. રોહનનું ધડક્યું જોરથી દિલ. વોલેટ ભૂલી જવાની કરી હતી ભૂલ. રિયાએ કર્યું ડિજિટલ પેમેન્ટ, બની ગઈ કૂલ. તમે પણ QR કોડ સ્કેન કરીને UPI થી કરો પેમેન્ટ. ડિજિટલ પેમેન્ટ થી જીતો લાઈફની દરેક ટુર્નામેન્ટ.
1: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
2: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
3: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. ભરૂચમાં રાજ્યભરમાંથી પકડાયેલા 2212 કરોડ રૂપિયાના કેફી પદાર્થનો નાશ કરાયો. અમદાવાદમાં ફટાકડાના કારખાનામાં થયેલા વિસ્ફોટ દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક 10 થયો. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણના સ્ત્રોતને સમજવા ઝીણવટભરી તપાસ કરવા આરોગ્યમંત્રીની અધિકારીઓને સૂચના. વાહન માલિકની તબદીલી અને NOC મેળવવા પરિવહન પોર્ટલ પર આધાર કાર્ડ જોડવું ફરજિયાત. આયુષ્માન ભારત ડિજિટલ મિશનની શ્રેષ્ઠ કામગીરી બદલ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવને રાષ્ટ્રીય પુરસ્કાર. રાજ્યના 124 તાલુકામાં વરસાદ. મોટાભાગના વિસ્તારમાં આવતીકાલે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. રાજ્ય સરકાર દ્વારા ભરૂચના દહેજમાં 2212 કરોડ રૂપિયાના કેફી પદાર્થના જથ્થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરાયો. તેમાં રાજ્યના 23 જિલ્લામાં નોંધાયેલા 877 કેસમાં જપ્ત કરાયેલા કેફી પદાર્થનો નિકાલ કરાયો છે. આ કામગીરી દરમિયાન ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કેફી

0: ઉધાર સામે રાજ્ય સરકારની શૂન્ય સહિષ્ણુતાની નીતિનો પુનરુચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું કે કેફી પદાર્થના કેસમાં રાજ્યમાં ગુનેગારોને સજા અપાવવાનો દર 65% સુધી પહોંચ્યો છે.
1: આજે 2212 કરોડ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો ખાતમો બોલાવ્યો છે. આ વર્ષે ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ડ્રગ્સના કેસના કન્વિક્શનમાં સૌથી મોટો વધારો એ ગુજરાતમાં આવ્યો છે. છેલ્લા 5 વર્ષથી જે પ્રકારે એક પછી એક મહત્વના બદલાવના કારણે આ વર્ષે આશરે 65% જેટલા ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.
0: આ તબક્કે નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના 278 પોલીસ અધિકારીને 60 લાખ રૂપિયાના ઇનામના ચેક આપી સન્માનિત કર્યા હતા. તેમણે રાજ્ય પોલીસને અભિનંદન આપી સમાજ વતી પોલીસનો આભાર પણ વ્યક્ત કર્યો. અમદાવાદના રામોલમાં ફટાકડાના કારખાનામાં થયેલા વિસ્ફોટની દુર્ઘટનામાં વધુ એક ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત થતાં કુલ મૃત્યુઆંક 10 થયો છે. આ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ વધુ માહિતી આપી.
2: 5 દર્દી દાખલ કરેલા, જેમાં 1 મહિલા અને 4 પુરુષ હતા. એક મહિલા અને 1 પુરુષ ને ગંભીર રીતે દાઝેલા હતા, કે પુરુષ ને 95% થી વધારે શરીરનો હિસ્સો દાઝ્યો હતો, જયારે મહિલા ને 75% થી વધારે હિસ્સો દાઝેલો હતો. એ બંને ક્રિટિકલ પરિસ્થિતિમાં આઈસીયુમાં સારવાર હેઠળ હતા, જેમાં વહેલી સવારે 2:15 વાગે 95% દાઝેલા પુરુષ દર્દીનું મૃત્યુ થયું છે, જેને બચાવી શકાયા નથી.
0: બીજી તરફ પોલીસે આ મામલે પકડેલા મુખ્ય આરોપી સહિત 3 લોકોને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તમામ આરોપીના આગામી 27 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ ચાંદીપુરા વાયરસના સંક્રમણના સ્ત્રોતને સમજવા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી એટલે કે પ્રવાસનો ઇતિહાસ અને કેસ હિસ્ટ્રીની ઝીણવટભરી તપાસ કરવા અધિકારીઓને સૂચના આપી છે. ગાંધીનગરમાં ચાંદીપુરા વાયરસ કેસની વર્તમાન સ્થિતિ અને નિયંત્રણ અંગે સમીક્ષા કરવા યોજાયેલી બેઠકમાં શ્રી પાનશેરિયાએ કહ્યું, હાલ પંચમહાલ અને ખેડામાં 2-2, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, ભાવનગર અને અમદાવાદ મહાનગર વિસ્તારમાં 1-1 કેસ નોંધાયા છે. આ મામલે તંત્ર સંપૂર્ણપણે સતર્ક છે. લોકોને ભયભીત ન થવા તેમજ સાવચેતી રાખવા પણ શ્રી પાનશેરિયાએ અનુરોધ કર્યો છે.
3: અત્યાર સુધીમાં કુલ 63 શંકાસ્પદ આ દર્દીઓને દાખલ કર્યા હતા પૂરા ગુજરાતમાં, જેમાંથી 12 પોઝિટિવ આવ્યા છે. એમને એમનું સારવાર કરી, જેમાંથી 8નું મૃત્યુ થયું છે. એક એક પેશન્ટ પર એક ટીમ એક ફોકસ કરીને એની આખી હિસ્ટ્રી કઢાવીએ છીએ. ક્યાં હતા, ક્યાંથી આવ્યા હતા, પ્રવાસ કર્યો હોય એ દરમિયાન જે સ્થળે રોકાણા હોય ત્યાં પણ દવાનો છંટકાવ અને માખી નાશ કરવા માટેના જંતુનાશક દવાઓનો છંટકાવ સતત શરૂ છે.
0: દેશભરમાં વાહનોની માલિકીની તબદીલી અને ના વાંધા પ્રમાણપત્ર એટલે કે NOC મેળવવા પરિવહન પોર્ટલ પર આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત છે. રાજ્ય સહિત દેશભરમાં આ નિર્ણયનો અમલ 15 જુલાઈ 2026થી કરી દેવાયો છે. વાહન માલિકીની તબદીલી પ્રક્રિયાને પારદર્શક અને સુરક્ષિત બનાવવા આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. લોકોને વાહન રેકોર્ડ અને આધાર કાર્ડના રેકોર્ડમાં કોઈ વિસંગતતા કે સમસ્યા ન સર્જાય તે હેતુથી આ 2 મહત્વની સેવાઓમાં સુધારો કરાયો. તે પ્રક્રિયા અંતર્ગત દરેક અરજદારે આધાર કાર્ડની વિગતો પરિવહન પોર્ટલ પર ભરવાની રહેશે. જો આ વિગત સંપૂર્ણ મેચ હશે તો જ વાહન માલિકી બદલાવવાની પ્રક્રિયા ઓનલાઈન માધ્યમથી પૂર્ણ થઈ શકશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. તાપીમાં ગેરકાયદે લાકડાની હેરાફેરી કરતા વાહનનો પીછો કરતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિકાસ દિસાઈનું મોત નીપજ્યું છે, જ્યારે લાકડાની તસ્કરી કરનારી કારનો ચાલક ફરાર થઈ ગયો છે. આ અંગે તાપીના જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક ઈશ્વર પરમારે વધુ માહિતી આપી.
4: વહેલી સવારે 3-1 વાગ્યાના સુમારે શહેરના લાકડા ભરેલી એક ઇનોવા ગાડીનો પીછો કરતા હતા. એ વખતે સોનગઢ RTO ચેકપોસ્ટ પાસે એક ટ્રક કન્ટેનર જે ઉભું રહેલું તેની સાથે આ ઇનોવા અથડાય છે અને ડ્રાઈવરની બાજુમાં બેઠેલો વ્યક્તિ એ ત્યાં જ અવસાન પામે છે. અને તેની પાછળ આવતા આ RFO શ્રી વિકાસ દેસાઈ જે બલેનો ગાડીમાં હતા અને તેઓનું પણ અથડાતા સ્થળ ઉપર દુઃખદ અવસાન થયું.

0: વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા સંદેશમાં આ અધિકારીને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું, ફરજ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનારા વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી સ્વર્ગીય વિકાસ દેસાઈને અત્યંત દુઃખ અને ભારે હૃદય સાથે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. વન સંપત્તિના રક્ષણ અને ગેરકાયદે તસ્કરી સામે લડતા તેમણે જે અદમ્ય સાહસ, કર્તવ્ય નિષ્ઠા અને સમર્પણ દર્શાવ્યું છે તે સમગ્ર વન વિભાગ અને ગુજરાત માટે ગૌરવની બાબત છે. રાજ્ય સરકાર દ્વારા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના સર્વાંગી વિકાસની કામગીરી ચાલી રહી છે. સત્તાવાર યાદી મુજબ સરકાર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તૈયાર કરાયેલી 359 કરોડ રૂપિયાની મહાબૃહદ યોજના અંતર્ગત પાવાગઢમાં પ્રથમ બે તબક્કામાં 121 કરોડ રૂપિયાની સુવિધાઓનું નિર્માણ કરાયું છે.
1: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં મહાબૃહદ યોજનાના બે તબક્કામાં મંદિર અને મંદિર પરિસરનું નવીનીકરણ અને વિસ્તૃતીકરણ કરાયું છે. અગાઉ મંદિર પરિસર 545 ચોરસ મીટરનું હતું, તે હવે 3 સ્તરમાં 2980 ચોરસ મીટર જેટલું વિશાળ થઈ ગયું છે. સાથે જ માચીથી મંદિર સુધી 2374 સીડીઓનું નિર્માણ તથા પાથવે વધુ સુવિધાજનક બનાવાયો છે. ઉપરાંત 148 કરોડ રૂપિયાના ત્રીજા તબક્કામાં માચી ખાતે બહુસ્તરીય પાર્કિંગની કામગીરી પૂર્ણ કરાશે. સાથે જ ચાંપાનેર તથા વડા તળાવના વિકાસ કાર્યનું પણ આયોજન છે. સોનલ પરમાર, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવને આયુષ્માન ભારત ડિજિટલ મિશન હેઠળ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયો. હેલ્થકેર પ્રોફેશનલ રજિસ્ટ્રી અને હેલ્થકેર ફેસિલિટીઝ રજિસ્ટ્રી સેચ્યુએશન શ્રેણીમાં કેન્દ્ર શાસિત પ્રદેશને બેસ્ટ પરફોર્મિંગ યુનિયન ટેરેટરીનો પુરસ્કાર મળ્યો છે. આયુષ્માન ભારત ડિજિટલ મિશનના અસરકારક અમલીકરણ, આરોગ્ય સંસ્થાઓ અને વ્યાવસાયિકોની વ્યાપક નોંધણી તેમજ ડિજિટલ આરોગ્ય સેવાઓના સફળ વિસ્તરણ બદલ આ સન્માન અપાયું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ તરફથી આ પુરસ્કાર સ્વીકારનારા રાજ્ય નોડલ અધિકારી ડોક્ટર તપન દેસાઈએ આ સિદ્ધિનો શ્રેય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની ટીમના સામૂહિક પ્રયાસ અને સમર્પણને આપ્યો છે. દાદરા અને નગર હવેલી તથા દમણ દીવ આગામી સમયમાં પણ ડિજિટલ આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી જાળવી રાખશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો. પંચમહાલમાં જિલ્લા પ્રભારી મંત્રી રમેશ કટારાએ જિલ્લા આયોજન મંડળના વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. ગોધરા ખાતે યોજાયેલી બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન અને સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના હેઠળ મંજૂર કરાયેલા 8,899 કામ પૈકી 6,780 કામ પૂર્ણ થયા હોવાનું જણાયું છે. રાજ્યભરમાં છૂટાછવાયા સ્થળ પર આગામી 26 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આવતીકાલે સામાન્ય વરસાદની સંભાવના છે. માછીમારોને પણ આવતીકાલથી 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
2: સંભાવના હૈ કે અગલે 7 દિન તક ગુજરાત રીજન, સૌરાષ્ટ્ર, કચ્છ મેં કુછ સે લેકે કઈ સ્થાનો પર હલકી સે મધ્યમ બારિશ હો સકતી હૈ ઓર 21 તારીખ કો ભી હેવી એક્સપેક્ટ કરે હૈ સાઉથ ગુજરાત મેં, 22 કો ભી હેવી એક્સપેક્ટ કરે હૈ યેલો અલર્ટ કે સાથ.
0: દરમિયાન આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 124 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. સૌથી વધુ 4.5 ઇંચ જેટલો વરસાદ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં નોંધાયો. મહેસાણામાં તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં વાંચનથી વિકાસ અભિયાનનો પ્રારંભ કરાયો છે. આ સાથે શાળાના પુસ્તકાલયોમાં વિદ્યાર્થીઓના વાલીઓ અને ગામના વાંચનપ્રેમી લોકો પણ પુસ્તકો વાંચી શકશે. સૂર્યપુત્રી તાપી નદીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સુરતમાં આજે ભક્તોએ તાપી માતાની પૂજા અર્ચના કરી હતી. શહેરની એક શાળાના શિક્ષકો નર્સરીમાં ભણતા બાળકોને તાપી નદીની મુલાકાતે લઈ ગયા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભરૂચમાં રાજ્યભરમાંથી પકડાયેલા 2,212 કરોડ રૂપિયાના કેફી પદાર્થનો નાશ કરાયો. અમદાવાદમાં ફટાકડાના કારખાનામાં થયેલી વિસ્ફોટ દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક 10 થયો. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણના સ્ત્રોતને સમજવા ઝીણવટભરી તપાસ કરવા આરોગ્યમંત્રીની અધિકારીઓને સૂચના. વાહન માલિકીની તબદીલી અને NOC મેળવવા પરિવહન પોર્ટલ પર આધાર કાર્ડ જોડવું ફરજિયાત. આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનની શ્રેષ્ઠ કામગીરી બદલ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવને રાષ્ટ્રીય પુરસ્કાર. રાજ્યના 124 તાલુકામાં વરસાદ, મોટાભાગના વિસ્તારમાં આવતીકાલે વરસાદની આગાહી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે એક ગુજરાતી ગીત. સાંભળીશું કવિ નાના લાલની રચના, સ્વર બિહારી હેમુ ગઢવી.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: આપ જોડાયેલા છો 96.7 એફએમ વિવિધ ભારતી સાથે દેશની સુરીલી ધડકન. શ્રોતા મિત્રો, થોડી જ ક્ષણોમાં સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે નીટ પરીક્ષાના પેપર લીક પર વિપક્ષના વિરોધ વચ્ચે બંને ગૃહોની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ રાજકીય પક્ષોને સંસદમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચાઓ કરવા અપીલ કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત અને મોલ્ડોવા વચ્ચે આર્થિક સહયોગ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ નવી દિલ્હીમાં પ્રદર્શનકારીઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી. અને સર્વોચ્ચ અદાલતે સોલિસિટર જનરલને રામ મંદિરમાં ભેટોના કથિત ઉચાપતની તપાસ માટે એસઆઈટીની રચના કરી શકાય છે કે કેમ તે અંગે સૂચનાઓ મેળવવા કહ્યું. સમાચાર વિગતવાર. સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે નીટ પરીક્ષાના પેપર લીક પર વિપક્ષના વિરોધ વચ્ચે બંને ગૃહોની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે. પાંચમી વખત મુલતવી રાખ્યા પછી બપોરે 2:30 વાગે રાજ્યસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે ઉપસભાપતિ હરિવંશે નિર્ધારિત કાર્યસૂચિ સાથે આગળ વધવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિપક્ષના સભ્યોએ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ ચાલુ રાખ્યો, જેના કારણે રાજ્યસભા આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી. આ અગાઉ રાજ્યસભા નવા ચૂંટાયેલા અને ફરીથી ચૂંટાયેલા સભ્યોના શપથ ગ્રહણ સાથે શરૂ થઈ, બાદમાં ગૃહે ભૂતપૂર્વ સભ્યો જેમનું આંતરસત્ર દરમિયાન અવસાન થયું હોય તેમને શ્રદ્ધાંજલિ અર્પી. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ નીટ પરીક્ષાના પેપર લીકનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો, જોકે હોબાળાને કારણે રાજ્યસભાના

0: શિક્ષણ સીપી રાધાકૃષ્ણને ગૃહને આવતીકાલ સુધી મુલતવી રાખ્યું હતું. લોકસભામાં પણ આ મુદ્દા પર હુબાળો થયો હતો. આ અગાઉ લોકસભામાં તાજેતરમાં મૃત્યુ પામેલા 6 ભૂતપૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ આપી. ગૃહે કતરના પિતા શેખ હમાદ બિન ખલીફા અલ થાનીને પણ શ્રદ્ધાંજલિ આપી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વધુમાં આમ જણાવ્યું.
1: मुझे अत्यंत दुख के साथ सभा को कतर के फादर अमीर महामहिम शेख अहमद बिन खलीफा अल थानी के निधन के बारे में भी सूचित करना है. महामहिम शेख अहमद बिन खलीफा अल थानी ने जून 1995 से जून 2013 तक 18 वर्षों तक कतर के अमीर के रूप में कार्य किया. उन्होंने आधुनिक कतर की नींव रखी. उन्होंने भारत कतर संबंधों के संवर्धन में भी महत्वपूर्ण भूमिका निभाई.
0: જ્યારે અધ્યક્ષે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિત વિપક્ષી સભ્યોએ નીટ પરીક્ષાના

0: मुझे अत्यंत दुख के साथ सभा को कतर के फादर अमीर महामहिम शेख अहमद बिन खलीफा अल थानी के निधन के बारे में भी सूचित करना है। महामहिम शेख अहमद बिन खलीफा अल थानी ने जून 1995 से जून 2013 तक 18 वर्षों तक कतर के अमीर के रूप में कार्य किया। उन्होंने आधुनिक कतर की नींव रखी। उन्होंने भारत कतर संबंधों के संवर्धन में भी महत्वपूर्ण भूमिका निभाई।
1: જ્યારે અધ્યક્ષે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિત વિપક્ષી સભ્યોએ નીટ પરીક્ષાના પેપર લીકનો મુદ્દો ઉઠાવ્યો હતો. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે આજે લોકસભામાં સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા સુધારા વિધેયક 2026 રજૂ કર્યું. આ વિધેયકનો ઉદ્દેશ્ય સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા અધિનિયમ 1956માં સુધારો કરીને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યા ભારતના મુખ્ય ન્યાયાધીશ સિવાય વર્તમાનમાં 33થી વધારીને 37 કરવાનો છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ જણાવ્યું છે કે જ્ઞાન ભારતમ મિશન હેઠળ 8 કરોડથી વધુ પાંડુલિપિઓ હસ્તપ્રતોનું ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે. આજે લોકસભામાં પૂરક પ્રશ્નોના જવાબમાં આપતા તેમણે કહ્યું કે આ અંતર્ગત દેશભરમાં 1 કરોડથી વધુ પાંડુલિપિઓનું સર્વેક્ષણ કરાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ચોમાસાની ઋતુ હોય કે ચોમાસાનું સત્ર, બંને સક્રિય હોય તો અત્યંત ઉત્પાદક સાબિત થાય છે. સંસદના ચોમાસા સત્ર પહેલાં પત્રકારો સાથે વાત કરતાં શ્રી મોદીએ કહ્યું કે માત્ર 1 મહિનામાં દેશે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે, જે દરેક નાગરિકને ગર્વ કરાવે છે.
2: મોનસૂન હો યા મોનસૂન સત્ર, અગર દોનો પ્રોએક્ટિવ હો તો બહુત હી પ્રોડક્ટિવ હોતે હૈ, ઓર દોનો કો પ્રોડક્ટિવ હોતે હૈ તો દેશ કા કલ્યાણ હોતા હૈ, જીવ માત્ર કા કલ્યાણ હોતા હૈ. સાથીઓ, પિછલે 1 મહિને મેં દેશ ને અનેક સિદ્ધિયાં પ્રાપ્ત કી હૈ, ઓર દેશવાસી ગર્વ સે ભર જાય ઇસ પ્રકાર કી સિદ્ધિયો કા સિલસિલા ચલા હૈ, ચાહે રાષ્ટ્રીય હો, અંતરરાષ્ટ્રીય હો, ઓર અબ તો અંતરિક્ષ ભી હો, ભારત કે લિયે ગર્વ કે પલ રહે હૈ.
1: શ્રી મોદીએ તમામ રાજકીય પક્ષોને સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચાઓ કરવા અપીલ કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે કિશાનામાં સ્ટેફાન સ્ટેલ મારેસી સ્પેન્ટમાં સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી. આ સમારોહ બંને દેશો વચ્ચે મિત્રતા, હિંમત અને એકબીજાની સ્વતંત્રતા માટે આદરની ભાવનાને પણ પ્રતિબિંબિત કરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ભારત અને મોલ્ડોવા વચ્ચે આર્થિક સહયોગ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે ઝડપથી વિકસતા ક્ષેત્રોમાં સહયોગની મોટી સંભાવનાઓ છે. મોલ્ડોવાની રાજધાની કિશિનોમાં ભારત મોલ્ડોવા બિઝનેસ ફોરમને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આ કોઈ ભારતીય રાષ્ટ્રપતિની મોલ્ડોવાની પ્રથમ રાજ્ય મુલાકાત છે.
3: हम कृषि, लॉजिस्टिक्स एवं इंफ्रास्ट्रक्चर, हेल्थ, फार्मास्यूटिकल्स, रिन्यूएबल एनर्जी, डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर, आर्टिफिशियल इंटेलिजेंस और इनोवेशन सहित आपसी हित के विभिन्न क्षेत्र में सहयोग मजबूत करने पर सहमत हुए. શિક્ષા ઓર કેપેસિટી બિલ્ડિંગ હમેશા સે હમારી સંબંધો કે સબસે મજબૂત સ્તંભ મે રહી હૈ. હમને ઉચ્ચ શિક્ષા કે ક્ષેત્ર મે એજ્યુકેશનલ એક્સચેન્જેસ ઓર ઇન્સ્ટિટ્યુશનલ પાર્ટનરશિપ્સ કે વિસ્તાર પર ભી ચર્ચા કી.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે નવી દિલ્હીમાં પ્રદર્શનકારીઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે માહિતી આપી હતી કે પ્રદર્શનકારીઓ તરફથી સરકાર સાથે વાટાઘાટોનો પ્રસ્તાવ આવ્યો હતો અને બપોરથી આ અંગે ચર્ચા ચાલુ છે. શ્રી નડ્ડાએ જણાવ્યું કે બેઠક સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી અને તેમના પ્રતિનિધિમંડળ સાથે પ્રારંભિક ચર્ચા વિસ્તારપૂર્વક થઈ. શ્રી નડ્ડાએ તમામ પ્રદર્શનકારીઓને ધરણા સમાપ્ત કરવા અને પરિસ્થિતિ સામાન્ય બનાવવામાં વહીવટીતંત્રને સહયોગ આપવા વિનંતી કરી. દિલ્હી પોલીસે નવી દિલ્હીમાં તમામ પ્રદર્શનકારીઓને શાંતિ જાળવવા, સંયમ રાખવા અને શાંતિ અને જાહેર વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં પોલીસને સહયોગ આપવા અપીલ કરી છે. એક વિડીયો સંદેશમાં દિલ્હી પોલીસના એડિશનલ કમિશનર અને જનસંપર્ક અધિકારી રાજીવ રંજને પ્રદર્શન

0: કામગીરીઓને શાંતિપૂર્ણ રીતે વર્તવા, કોઈપણ ગેરકાયદેસર કે હિંસક પ્રવૃત્તિમાં સામેલ ન થવા અને કાયદેસરના નિર્દેશોનું પાલન કરવા વિનંતી કરી છે. સર્વોચ્ચ અદાલતે સોલિસિટર જનરલને અયોધ્યામાં રામ મંદિરમાં ભેટોના કથિત ઉચાપતની તપાસ માટે SIT ની રચના કરી શકાય છે કે કેમ તે અંગે સૂચનાઓ મેળવવાનો નિર્દેશ આપ્યો છે. અદાલતે સંબંધિત પક્ષોને રામ મંદિર ભેટ વિવાદનું રાજકારણ ન કરવા પણ કહ્યું. અદાલતે એમ પણ કહ્યું કે રામ મંદિર ભેટ વિવાદ એક સરળ ફોજદારી કેસ છે અને અદાલતની એકમાત્ર જવાબદારી યોગ્ય તપાસ સુનિશ્ચિત કરવાની છે. સોલિસિટર જનરલે અદાલતને માહિતી આપી કે આરોપોની તપાસ માટે SIT ની રચના કરવામાં આવી છે અને રાજ્ય પોલીસ હવે તપાસ કરી રહી છે. સર્વોચ્ચ અદાલતે 27 જુલાઈના રોજ ફરીથી અરજી પર સુનાવણી કરશે, જ્યારે ઉત્તર પ્રદેશ સરકાર આ મામલે SIT તપાસ વિશે માહિતી આપશે. જમ્મુ કાશ્મીરમાં મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ રાજૌરી અને પૂંછ જિલ્લામાં વરસાદી ઘટનાઓમાં જીવ ગુમાવનારા લોકોના પરિજનોની તાત્કાલિક સહાય તરીકે 6-6 લાખ રૂપિયાની રાહત આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ અચાનક આવેલ પૂર, ભૂસ્ખલન અને વરસાદની ઘટનાઓમાં થયેલી જાનમાલની હાનિ પર ઊંડું દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે સરકાર આ મુશ્કેલ સમયમાં લોકોની સાથે મજબૂતાઈ સાથે ઊભી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ આજે નવી દિલ્હીમાં સંયુક્ત આરબ અમીરાતના પ્રવાસન મંત્રી અબ્દુલ્લા બિન તોક અલ મરી સાથે મુલાકાત કરી. શ્રી નાયડુએ જણાવ્યું કે શ્રી અબ્દુલ્લા ભારતના ઝડપથી વધી રહેલા વિમાન ક્ષેત્રમાં સહયોગ અંગે ચર્ચા કરી. કાયદા વિભાગ દ્વારા આયોજિત બ્રિક્સ અભિયોજન સેવા પ્રમુખોની 8મી બેઠક આજે યોજાઈ રહી છે. 2 દિવસીય આ વર્ચ્યુઅલ બેઠક ભારતના બ્રિક્સના સ્થિતિસ્થાપકતા, નવીનતા અને સહકાર અને ટકાઉપૂર્ણ માટે નિર્માણના વ્યાપક વિઝનને આગળ ધપાવે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે નીટ પરીક્ષાના પેપર લીક પર વિપક્ષના વિરોધ વચ્ચે બંને ગૃહોની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ રાજકીય પક્ષોને સંસદમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચાઓ કરવા અપીલ કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત અને મોલ્ડોવા વચ્ચે આર્થિક સહયોગ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ નવી દિલ્હીમાં પ્રદર્શનકારીઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી અને સર્વોચ્ચ અદાલતે સોલિસિટર જનરલને રામ મંદિરમાં ભેટોના કથિત ઉચાપતની તપાસ માટે SIT ની રચના કરી શકાય છે કે કેમ તે અંગે સૂચનાઓ મેળવવા કહ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતી. પ્રસ્તુત છે કાર્યક્રમ હવામહેલ.
2: હવામહેલ મેં આજ સુનિએ હાસ્ય નાટિકા પડોસી કા નાતા. લેખક હૈ દિલીપ સિંહ ઓર નિર્દેશન કુમુદ નાગર કા હૈ.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદેં નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. ઇસકે અતિરિક્ત આકાશ

96.7 FM પર આપ જોડાયેલા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. પ્રસ્તુત છે આજે હવે પછીના પ્રસારિત થનારા કાર્યક્રમની માહિતી આપતો પ્રોગ્રામ ઝરોખા. રાત્રે 9 વાગે રજૂ કરીશું ફિલ્મી થીમ આધારિત પ્રોગ્રામ આપકે લીએ. સંગીત સફરને આગળ વધારીશું 9:30 વાગે કાર્યક્રમ ફિલ્મ સંગીત અને 10 વાગે કાર્યક્રમ છાયાગીત સાથે. આજની સભાની અંતમાં પ્રસારિત થશે રાત્રે 10:30 વાગે ઢલતી જાહેરાત. આવતીકાલે સવારે સભાની શરૂઆતમાં રજૂ કરીશું પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના 6:05. ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ મૃતધારા 6:30 વાગે. શ્રી રામચરિત માનસ ગાનની પ્રસ્તુતિ 6:35. 6:45 સાંભળીશું સંગીત સરિતા અને 7 વાગે પ્રસારણ થશે ભૂલે બિસરી ગીતનું. હમ હૈ રાહી પ્યાર કેનું પ્રસારણ 7:30 વાગે. 7:55 વિવિધ ભારતીના કાર્યક્રમની માહિતી સાંભળીશું કાર્યક્રમ ઝરોખામાં. 8:15 વાગે સાંભળીશું કાર્યક્રમ ત્રિવેણી અને 8:30 ફિલ્મ સંગીત સાંભળીશું કાર્યક્રમ ચિત્રલોકમાં.

સવારે 9:30 વાગ્યા પાણી ચાખશો કાર્યક્રમ આજ કે ફનકાર. 10:02 પર આપ સાંભળશો અમારો વિશેષ ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો, અને 10:30 વાગે માણીશું હિન્દી ફિલ્મ સંગીત કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમમાં. 11:02 આપ સાંભળશો થીમ બેઝડ ગીતો કાર્યક્રમ દિલસેમાં. કાર્યક્રમ તરન્નુમમાં સાંભળીશું જૂના હિન્દી ગીતો 11:30 વાગે. 12:05 પર આપ સાંભળી શકશો કાર્યક્રમ યાદો કી મહેફિલ. ત્યારબાદ 1:00 વાગે જોડાઈશું કાર્યક્રમ સુરીલા સફર સાથે. બે વાગે સાંભળીશું કાર્યક્રમ ત્રિવેણી. 2:35 રજૂ થશે ગુજરાતી સુગમ સંગીત. 3:00 વાગે જોડાઈશું.

અમારા મુંબઈ કેન્દ્ર સાથે અને સાંભળીશું કાર્યક્રમ સખી સહેલી, અને 4 વાગે કાર્યક્રમ પિટારા રજૂ થશે. સાંજે સંગીત સફરમાં જોડાઈશું અને 5 વાગે સાંભળીશું કાર્યક્રમ સરગમ. 5:30 વાગે ગુજરાતી ગીતો સુરીલી સાંજમાં અને 6 વાગે હિન્દી રેટ્રો સંગીત પ્રસ્તુત થશે કાર્યક્રમ સુરીલા સફરમાં. ફોજી દોસ્તો માટેનો કાર્યક્રમ જયમાલા રજૂ થશે 7 વાગે. લઘુ નાટિકાનો પ્રોગ્રામ હવામહેલનું પ્રસારણ 8 વાગે. વિવિધ ભારતી પર પ્રસારિત થનારા કાર્યક્રમની માહિતી આપતો પ્રોગ્રામ ચરોખા સાથે ચિત્રલોક સાંભળીશું 8:15, અને ફિલ્મી થીમ સોંગ્સ રજૂ કરીશું કાર્યક્રમ આપકે લિયેમાં 9:00. ત્યારબાદ સંગીત સફરની સાથે સભાના અંતરભાગ વધીશું અને સાંભળીશું કાર્યક્રમ ફિલ્મ સંગીત 9:30, છાયા ગીત 10 વાગે અને ઢલતી જાહેરાત 10:30. તો આથી આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમની ઝલક વિવિધ ભારતીના ઝરોખાથી.

વિવિધ ભારતીય અમદાવાદ 96.7 FM પર સંગીતની આ સફર આગળ વધી રહી છે અને સમય થયો છે એક એવા કાર્યક્રમનો જે આજના સમયનો ઉત્સાહ છે અને નવા જમાનાનો નવો રંગ છે. જી હા, આપ સૌનું મનપસંદ પ્રસારણ એટલે કે ચિત્રલોક. તો ચાલો રેડિયોનો અવાજ થોડો વધારી દો અને ખોવાઈ જાઓ આજના સમયના સંગીતના આ શાનદાર પ્રવાહમાં. માણીએ ચિત્રલોકનું આ પહેલું ધમાકેદાર ગીત. શરૂઆત કરીએ ABCD 3D ફિલ્મના ગીતથી. સ્વર અરિજિત સિંઘ, ગીતકાર મયુર પુરી, સંગીતકાર સચિન જીગર.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: ચિત્રલોક કાર્યક્રમમાં મિત્રો સાંભળીએ એરલિફ્ટ ફિલ્મનું આ ગીત. અમાલ મલિક અને અરિજિત સિંહના સ્વરમાં, ગીતકાર કુમાર, સંગીતકાર અમાલ મલિક.

0: હવે રજૂ કરીશું બે બે ફિલ્મનું આ ગીત પાપોનના સ્વરમાં. ગીતકાર મનોજ મુંતશીર, સંગીતકાર એમ એમ કરીમ.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

ચિત્રલોકમાં હવે રજૂ કરીશું બદલાપુર ફિલ્મનું આ ગીત. સ્વર આતિફ અસલમ, સંગીતકાર સચિન જીગર, ગીતકાર દિનેશ વિજન અને પ્રિયા સરૈયા.

શ્રોતા મિત્રો, તો આ હતું ચિત્રલોક નવા જમાનાની નવી ધૂનો. આપ સાંભળ્યા હતા મારી એટલે કે રવિ સાથે, ઓનલી ઓન 96.7 FM વિવિધ ભારતી. થોડી જ વારમાં રજૂ કરીશું સમાચાર સંધ્યા અમારા દિલ્હી કેન્દ્રથી.

તડકો હોય કે અંધારું, એક સાથી એવો છે જે ક્યારેય આપણો સાથ નથી છોડતો, અને તે છે આપણો પડછાયો. પણ સાચો પ્રેમ એ છે જ્યાં બે વ્યક્તિઓ ભલે અલગ હોય છતાં તેમનો અહેસાસ એક પડછાયો બનીને હંમેશા સાથે ચાલતો રહે. ફિલ્મ મ્યુઝિકમાં આજે વાત કરવી છે આ અદૃશ્ય સાથની, જે જિંદગીના દરેક મોડ ઉપર આપણી સાથે જ રહે છે.

ક્યારેક એવું પણ થાય છે ને કે આપણે કોઈને ઓળખતા પણ નથી હોતા, છતાં એવું લાગે કે એમનો એક અદૃશ્ય પડછાયો હવામાં લહેરાઈ રહ્યો છે. એક અજાણ્યો પણ બહુ જ વહાલો અહેસાસ, જ્યાં શબ્દોની જરૂર નથી પડતી, બસ એકબીજાની હાજરી જ કાફી હોય છે.

જ્યાં જુઓ ત્યાં બસ તારો જ અહેસાસ છે. તું નથી છતાં તારો પડછાયો મારી આસપાસ છે. અને પછી અહેસાસ એટલો ઊંડો થઈ જાય છે કે જિંદગીના દરેક ખૂણે બસ એ જ વ્યક્તિ દેખાવા લાગે છે. આપણે જ્યાં પણ જઈએ, જે પણ કરીએ, એનો પડછાયો આપણી સાથે ને સાથે જ રહે છે. જાણે એ આપણા અસ્તિત્વનો એક ભાગ બની ગયો હોય.

જિંદગીના કડક તડકામાં જ્યારે એ જ પડછાયો એક મીઠા છાંયડામાં બદલાઈ જાય ને, ત્યારે રસ્તાઓ ગમે તેટલા મુશ્કેલ હોય તોય ડર નથી લાગતો. એ જ છાંયડો બે દિલને ભેગા કરીને એક નાનું સુંદર ઘર બનાવી દે છે, જ્યાં બસ પ્રેમ અને શાંતિ હોય.

પણ ક્યારેક જિંદગીમાં એવો સન્નાટો છવાઈ જાય છે જ્યારે આસપાસ ભીડ હોય, છતાં મન સાવ એકલું પડી જાય છે. પોતાના જ પડછાયાનો સાથ પણ ભારે લાગવા માંડે છે. અંદરનો એ ખાલીપો અને એકલતા જ્યારે આંખોમાંથી છલકાય ને, ત્યારે દિલ સાચે જ બહુ સૂનું થઈ જાય છે.

અને આવી જ એકલતા કે દર્દમાંથી પસાર થયા પછી જ્યારે આપણે વ્હાલા સાથીના છાંયડામાં પહોંચીએ ને, ત્યારે બધો જ ભાર હળવો થઈ જાય છે. એમનો સાથ મળતા જ રોકી રાખેલા આંસુ વહી જાય છે અને દિલને એક અનોખી શાંતિ મળે છે.

સાંજ પડે ને સૂરજ પણ આથમી જાય, વીતેલી પળોના પડછાયા મન સામે આવી જાય. જ્યારે દિવસ ઢળે છે અને આકાશમાં અંધકાર ઘેરાવા લાગે છે, ત્યારે એકાંતમાં ભૂતકાળના આ જ પડછાયાઓ આપણી સામે આવીને ઊભા રહી જાય છે. એ આપણને રડાવે પણ છે અને મીઠી યાદ આપીને હસાવે પણ છે. આવા જ યાદોના પડછાયાઓને માણીએ આ ગીત સાથે.

પડછાયા અને અહેસાસની આ સુંદર સફર ફિલ્મ મ્યુઝિકમાં આજે અહીં પૂરી થાય છે. ત્યારે શાંતિથી પોતાના જ પડછાયાને જોજો, એમાં તમને કોઈ વહાલી વ્યક્તિનો અક્ષ દેખાશે. અને હવે રાતના શાંત અને મધુર માહોલને આગળ વધારવા આવી રહ્યો છે તમારો પ્રિય પ્રોગ્રામ છાયા ગીત. રેડિયો સાથે જોડાયેલા રહેજો, ગીતોનો આ સિલસિલો આમ જ ચાલુ રહેશે.

0: उत्तराखंड ओडिशा उत्तर प्रदेश ड्यूरिंग द नेक्स्ट टू डेज. सिमिलर वेदर कंडीशंस विल प्रिवेल ओवर मध्य प्रदेश बिहार छत्तीसगढ़ वेस्ट बंगाल एंड पार्ट्स ऑफ नॉर्थ ईस्ट इंडिया ड्यूरिंग द नेक्स्ट टू टू थ्री डेज. In Jammu and Kashmir, four more people lost their lives in rain-related incidents across the Jammu division today, taking the death toll to 16 in the past two days. At least seven people are still missing as heavy rains continue to hamper rescue operations in flood-affected Rajouri and Poonch districts. Chief Minister Omar Abdullah has announced an ex gratia relief of 6 lakh rupees for the next of kin of each person who lost their life in rain-related incidents in Rajouri and Poonch districts. That is the end of this news bulletin.
1: આપ જોડાયેલા છો 96.7 FM પર વિવિધ ભારતી સાથે. અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આજની દ્વિતીય સભાનું અહીં સમાપન કરીએ. આવતીકાલે સવારે 5:53 એક નવી સવાર સાથે વિવિધ ભારતીની ટીમ FM 96.7 MHz પર ફરી આપની સાથે જોડાઈ જશે. ત્યાં સુધી આપ સૌ માટે એક શાંત અને સુંદર રાત્રિની પ્રાર્થના સાથે આપના રેડિયો મિત્ર રવિને આજ્ઞા આપશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.